0: नमस्कार, सुप्रभात। फ्रीक्वेंसी मॉड्यूलेशन बैंड 102.9 दशांश मेगाहर्ट्ज पर आकाशवाणी नो गोधरा केंद्र छे। आज सोमवार तारीख 6 जुलाई 2026, शक संवत 1948 अने विक्रम संवत 2082। श्रोता मित्रों, अत्यारे सवारना 5:59 થઈ છે। અમારી આજની આ સવારની સભાનો આરંભ કરીએ છીએ મંગલ ધ્વનિથી। આકાશવાણીના ગોધરા કેન્દ્રોના પ્રસારણ છે। હવે બરાબર 6 વાગે દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર રીલે કરીશું।
1: યે પ્રધાનમંત્રી કી ચોથી ઇન્ડોનેશિયા યાત્રા હૈ। मई 2018 में दोनों देशों के संबंधों के व्यापक रणनीतिक भागीदारी तक पहुंचने के बाद से शीर्ष नेतृत्व के बीच

મન્નડના સ્વરમાં ભક્તિ રચના આપે સાંભળી. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ભાવસાગરના મોતી કાર્યક્રમ સમૂહ સ્વરમાં આ જલારામ ભગત સાંભળનું રચના સાંભળીએ.

શિવમાં જનાબે સાંભળ્યું. ધનરાજ ગઢવીના સ્વરમાં ફરી સાંભળીએ પ્રફુલ્લ દવેના સ્વરમાં આ શિવ ભજન.

0: પ્રફુલ દવેના સ્વરમાં ગવાયેલા શિવ ભજન સાથે જ આજનો ભક્તિ સંગીતનો ભાવસાગરના મોતી કાર્યક્રમ અહીં સંપન્ન થાય છે. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે, એફએમ બેન્ડ 102.2 MHz પર. અત્યારે સવારના 6:35 થઈ છે. સાંભળીએ આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત તુલસીદાસ કૃત શ્રી રામચરિત માનસ ગાન.
1: સતીશ ભાટિયા.

0: સુરેશ વાડકરના સ્વરમાં આપે સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન.
1: આકાશવાણીના ગોધરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો એફએમ 102.2 મેગાહર્ટ્ઝ પરથી. અત્યારે સવારના 6:45 અને 35 સેકન્ડ્સ થઈ છે. પ્રાર્થના કરવી એટલે માત્ર શબ્દો ઉચ્ચારવા એમ જ નહીં, પ્રાર્થના એટલે તો પરમાત્માનું ચિંતન અને અનુભવ. સ્વામી રામતીર્થ. લ્યુથર કહે છે, શબ્દો જેટલા ઓછા એટલી પ્રાર્થના ઉત્તમ.

શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. એફએમ બેન્ડ 102.9 મેગાહર્ટઝ પરથી હવે પ્રસ્તુત છે અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. અત્યારે રૂપરેખા 72:55 દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર, 7 વાગે હિન્દીમાં અને 7:05 અંગ્રેજીમાં સમાચાર રિલે થશે. 7:10 આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર રિલે કરીશું અને 7:20 ભક્તિ સંગીતના આરાધના કાર્યક્રમમાં અનુરાધા પોડવાલ, નીતિન મુકેશ અને અનુપ જલોટા તેમજ હરિહરનને આપ સાંભળશો. 7:45 અમદાવાદથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર રિલે થશે અને 8 વાગે દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત તેમજ 8:15 અંગ્રેજીમાં મોર્નિંગ ન્યૂઝ રિલે થશે. 8:30 હિન્દી ફિલ્મ સંગીતના ચિત્રલોક કાર્યક્રમમાં સાંભળશું ફિલ્મ ઇન્સાફ, ગોડ ટુ સિગરેટ હો, હાસિલ અને ફિઝા ફિલ્મના ગીત. 9 વાગે મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું અને 10 વાગે આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. એક જ ફિલ્મ હમ દિલ દે ચુકે સનમના ગીત પ્રસારિત થશે અને 10:30 આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત હિન્દી ફિલ્મ ગીતો આપ પ્રસારિત કરીશું. 10:45 અમદાવાદથી પ્રસારિત ગુજરાતી સુગમ સંગીત, 11 વાગે મુખ્ય સમાચાર અને 11:02 હિન્દી ફિલ્મ સંગીત તેમજ 11:30 આજના અતિથિ કાર્યક્રમ અને 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર તેમજ 12:02 ગુજરાતી લોકસંગીત અને 12:30 વાગે સહિયર કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી રિલે થશે. આ ઉપરાંત 1:00 અમદાવાદથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર અને 2:30 પ્રાદેશિક સમાચાર પણ અમે રિલે કરીશું. 1:00 વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત સુરીલા સફર, 2:35 સદાબહાર નગમે અને 3 વાગે સખી સહેલી તેમજ 4 વાગે પિટારા સેહતનામા કાર્યક્રમ અને 5:00 છાયા ગીત વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત રિલે થશે. 5:30 આપ સાંભળશો પ્રાયોજિત કાર્યક્રમ NCERT દ્વારા પ્રાયોજિત ઉમંગ કાર્યક્રમનું પ્રસારણ અને 6:00 હિન્દી ફિલ્મ સંગીતના ગુલમહોર કાર્યક્રમમાં ફિલ્મ આંધી, અપના દેશ, અમીલો સજના, હિંમતવાલા, મેં તુલસી, તિરંગન કી કારવા, હરે રામ હરે કૃષ્ણ, જબ જબ ફૂલ ખીલે, મેરા ગાંવ મેરા દેશ, પથ્થર કે સનમ અને સાઉથ પેન ફિલ્મના ગીત પ્રસારિત કરીશું. 7:10 અમદાવાદથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર રિલે થશે અને 7:20 આપ સાંભળશો કૃષિ જગત કાર્યક્રમ. 7:50 અમદાવાદથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર રિલે થશે. 8 વાગે સુરમાધુરી કાર્યક્રમ અને 8:30 ગુજરાતી લોકગીતો પ્રસારિત કરીશું. 8:45 અમદાવાદથી પ્રસારિત સમાચાર સંધ્યા અને 9 વાગે આપ સાંભળશો અંગ્રેજી સમાચારનું સહપ્રસારણ આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી. 9:15 આપકે લીએ કાર્યક્રમ અંતર્ગત હિન્દી ફિલ્મ ગીત પ્રસારિત થશે. 9:30 આજ કે ફનકાર અને 10 વાગે છાયા ગીત તેમજ રાત્રે 10:30 ઢલતી જાય રાત કાર્યક્રમમાં હિન્દી ફિલ્મ ગીત પ્રસારિત થશે. 11 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર અને 11:05 અંગ્રેજી સમાચાર રિલે થશે અને સભાનું સમાપન થશે રાત્રે 11:10. તો શ્રોતા મિત્રો, આ હતી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા

કાર્યક્રમોની રૂપરેખા. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો FM 102.2 મેગાહર્ટઝ પરથી. અત્યારે સવારના 6:55 થવા જાય છે. દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર રિલે કરીશું. બસ હવે થોડી જ વારમાં

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્યના વરસાદગ્રસ્ત અમરેલીમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી. 5 તાલુકાઓની શાળાઓમાં રજા જાહેર. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે જણાવ્યું કે જ્યાં નવી અદાલતો નિર્માણ પામશે ત્યાં ધારાશાસ્ત્રીઓ માટે સુવિધાયુક્ત સંકુલ નિર્માણ કરાશે. ગુજરાત યુનિવર્સિટીના જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયાના વધુ 4 રાઉન્ડ યોજાશે. જામનગરના દરિયાકિનારે મરીન ટાસ્કફોર્સ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું અને મહિલા T20 વિશ્વકપમાં ઇંગ્લેન્ડને પરાજય આપી ઓસ્ટ્રેલિયાએ ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 161 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ અમરેલીના રાજુલામાં 10.79 ઇંચ, જ્યારે ધારીમાં 9.21 અને ખાંભામાં 6.81 ઇંચ વરસાદ નોંધાયો. અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ વિકટ બની છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. નદીઓમાં ઘોડાપૂરને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક રસ્તાઓ બંધ થયા છે. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ લોકોને શેત્રુંજી અને નાવલી નદીઓથી દૂર રહેવા અને બિનજરૂરી રીતે બહાર નીકળવાનું ટાળવાની અપીલ કરી છે.
1: મીડિયાના માધ્યમથી હું બે હાથ જોડીને લોકોને વિનંતી કરું છું કે શેલ દેદુમલ, શેત્રુજી અને નાવલીના કાંઠાના વિસ્તારના જે લોકો છે એ બિનજરૂરી રોડ ઉપર જવાનું બંધ રાખે. વાહન વ્યવહાર અત્યારે સદંતર બંધ છે અને બિનજરૂરી જો બંધ રાખીશું તો સરકારની આ વ્યવસ્થામાં આપણે સહભાગી બની અને કોઈ પણ માનહાનિ ન થાય, કોઈ પણ પશુની પણ હાનિ ન થાય એવા રીતની વ્યવસ્થામાં આપણે સહભાગી થઈ શકીએ.
0: ડાંગમાં એક દિવસના વિરામ બાદ વરસાદ વરસ્યો. સુબીર તાલુકામાં 5.16 ઇંચ વરસાદ નોંધાયો હતો. મહેસાણાના શહેરી વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. વરસાદ બાદ ભાવનગરમાં શેત્રુંજી ડેમ 46% અને લાખણકા ડેમ 75%થી વધુ ભરાયો છે, જ્યારે કાળુભાર અને રજાવડમાં પણ જળસંગ્રહ વધ્યો છે. દરમિયાન વરસાદને કારણે પાણીની આવક થતાં ગઈકાલે રાજકોટમાં આજી 2 ડેમનો 1 દરવાજો ખોલાયો હતો, જેને લઈને લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે. તો તાપીના ઉકાઈ ડેમમાં 17,378 ક્યુસેક પાણીની આવક થઈ છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અમરેલીના ચલાલા નગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા કેટલાક લોકો ફસાઈ ગયા હતા. નગરપાલિકા દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી 100 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વધુ અહેવાલ અમારા જિલ્લા પ્રતિનિધિ હરીશ ટાંક પાસેથી.
2: અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સાંભેલાધાર વરસાદ પડી રહ્યો છે અને જિલ્લાના અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. ખોડિયાર ડેમના 9 દરવાજા ખોલાતા 40 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને 66થી વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામના 68થી વધારે લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. જિલ્લાની 5 તાલુકાઓની માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં 1 દિવસની રજા જાહેર કરવામાં આવી છે. આકાશવાણી સમાચાર માટે અમરેલીથી હરેશ ટાંકનો રિપોર્ટ.
0: ગીર સોમનાથના સુલતાનપુર ગામે ભારે વરસાદને કારણે તંત્ર દ્વારા ઘરમાં ફસાયેલા 4 વ્યક્તિઓને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. બીજી તરફ સુરતમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની 30 સભ્યોની ટીમ ઓલપાડમાં તૈનાત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર

0: નગર ગીર સોમનાથ દીવમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે, જ્યારે બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ ફરકાવાયું છે. ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે કહ્યું, રાજ્યમાં જ્યાં પણ નવી અદાલતની ઇમારત બનશે ત્યાં વકીલો માટે અલગ સુવિધાજનક એડવોકેટ બિલ્ડિંગ અનિવાર્યપણે બનાવાશે. ગાંધીનગરના કલોલમાં 49 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અત્યાધુનિક ન્યાય અને એડવોકેટ સંકુલનું ભૂમિપૂજન કર્યા બાદ જાહેર સભાને સંબોધતા સુશ્રી અગ્રવાલે આ વાત કહી. તેમણે ન્યાયિક પ્રક્રિયાને વધુ સુદૃઢ બનાવવા અને પડતર કેસના ઝડપી નિકાલ માટે વૈકલ્પિક વિવાદ નિવારણ એટલે કે મીડિયેશન પર પણ વિશેષ ભાર મૂક્યો. ગુજરાત યુનિવર્સિટી જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયાના વધુ 4 રાઉન્ડ યોજશે. વિદ્યાર્થીઓ દરેક રાઉન્ડની ચોઇસ ફિલિંગમાં સુધારા કરી શકશે. પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ તક મળી રહે તે હેતુથી આજથી પ્રવેશનો નવો તબક્કો શરૂ થશે. આગામી 15 જુલાઈથી કોલેજોમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં પહેલા આ કામગીરી પૂર્ણ કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. રાષ્ટ્રીય સલામતી, જાહેર વ્યવસ્થા અને દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા જામનગર જિલ્લાના વિવિધ દરિયાકાંઠાના વિસ્તારોમાં વિશેષ સઘન પોસ્ટલ પેટ્રોલિંગ અભિયાન હાથ ધરાયું. આ વિશેષ ઓપરેશનનો મુખ્ય હેતુ દરિયાઈ માર્ગો મારફતે થતી કોઈપણ ગેરકાયદે, અસામાજિક, આતંકવાદી અથવા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને અટકાવવાનો હતો. વિશેષ પેટ્રોલિંગ દરમિયાન રોઝી બંદર, નવા જૂના બેડી બંદર, માધાપર, ભૂંગા તેમજ આસપાસના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં પગપાળા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓ, અજાણી હિલચાલ, શંકાસ્પદ બોટો અને દરિયાઈ માર્ગોથી થતી પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી હતી. રાજ્યભરમાં નમો સ્વચ્છતા અભિયાન વેગવંતુ બન્યું છે, ત્યારે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતા અને દર્દી સુરક્ષાને કેન્દ્રમાં રાખી હોસ્પિટલના વિવિધ વિભાગોમાંથી અંદાજે 79 કિલો ઘન કચરાનો નિકાલ કરાયો, જ્યારે 159 કિલો બિનઉપયોગી મેડિકલ સાધનો અને 1365 નકામી વસ્તુઓને સ્ક્રેપ કરવામાં આવશે. આ ઉપરાંત 508 અગ્નિશામન તંત્રોનું સમારકામ કરાશે તેમજ વધુ સારી વીજ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાશે તેમ મેડિકલ અધિકારી ડોક્ટર હેમાંગી પટેલે જણાવ્યું હતું.
1: કે જે લઈને આપ હોસ્પિટલમાં દર્દીઓ માટે વાપરતા હોઈએ છીએ એને સમયાંતરે આપણે એને નિકાલ કરવો જરૂરી હોય છે. તો એવા અમારા લીનલ ચાદર, ચોરસા, ઓશિકા, કવર, ગાદલા એ બધું થઈને લગભગ 300 જેવી આઈટમ છે જેનો અમે નિકાલ માટેની પ્રોસેસ કરી રહ્યા છીએ. કુલ કંડમ પાત્ર વસ્તુઓ છે 1365 છે અને જે અમે હાલ એની અપસેટ વેલ્યુ ને બધું નક્કી કરી અને એ પ્રોસેસમાં છે જેનો અમે સત્વરે નિકાલ કરવા માટે કટિબદ્ધ થયેલા છીએ.
0: અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં દર મહિનાના પ્રથમ રવિવારે યોજાતી માસિક સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત ગઈકાલે વસ્ત્રાલ, રામોલ, ભાઈપુરા, ઓઢવ, નિકોલ, ગોમતીપુર, અમરેવાડી અને વિરાટનગર વોર્ડમાં સફાઈ અભિયાન યોજાયું. આ દરમિયાન વિવિધ ધાર્મિક સ્થળો, મુખ્ય માર્ગો, રહેણાંક વિસ્તારો, બ્રિજ, શાકભાજી માર્કેટ તેમજ અન્ય જાહેર સ્થળોની વિશેષ સફાઈ કરવામાં આવી. રાજ્યમાં સાપોના ઝેરમાંથી એન્ટી સ્નેક વેનમ બનાવવા તેલંગાણાની એક કંપનીને કામગીરી સોંપાઈ છે. વલસાડના ધરમપુર સ્થિત સર્પ સંશોધન કેન્દ્ર દ્વારા ગયા અઠવાડિયે લાયસન્સ ધરાવતી એન્ટી સ્નેક વેનમ ઉત્પાદન કંપનીને ગુજરાતના ઝેરી સાપોમાંથી કાઢવામાં આવેલું ઝેર લાયોફિલાઇઝ એન્ટી સ્નેક વેનમ બનાવવા સોંપવામાં આવ્યું છે. સર્પદંશને કારણે થતા માનવ મૃત્યુને ઘટાડવા ગુજરાતને પોતાનું પ્રદેશ વિશિષ્ટ એન્ટી સ્નેક વેનમ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે તેમ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સાણંદમાં સીજી સેમિકન્ડક્ટરની OSAT સુવિધા અંતર્ગત ચિપ્સના વ્યવસાયિક ઉત્પાદનનો પ્રારંભ કરાવાયો છે. આ પ્રસંગે ભારતના સેમિકન્ડક્ટર મિશનની સફળતામાં દેશની દીકરીઓના યોગદાન અંગે પ્રધાનમંત્રીએ પ્રકાશ પાડ્યો હતો. શ્રી મોદીએ જે દીકરીઓની વાત કરી તેમાંથી ઝારખંડના ગિરિડીહ જિલ્લાની રહેવાસી પૂનમકુમારી છે. પૂનમકુમારીએ જણાવ્યું કે તે અને તેનો પરિવાર આ કામગીરીથી ખુશ છે.
2: मैंने अपनी 12th की पढ़ाई कस्तूरबा गांधी बालिका विद्यालय विरनी से की है. उसके बाद मैंने आईटीआई करने के बाद प्लेसमेंट हुआ सीजी सेमी में. यहाँ आने के बाद मुझे मौका मिला. पहले तो लगता था कि हाँ गांव की लड़की है, बाहर जाके पढ़ रही है. रांची में जब मैं थी तो कि बाहर जाके पढ़ रही है, कुछ नहीं कर पाएगी, ऐसे ही जा रही है बस टाइम पास करने के लिए. लेकिन नहीं, अब उन्हें लगता है कि हाँ एक्चुअल में कुछ कर रही है.
0: सूरतना पुलिस कमिश्नर तरीके વાબાંગ જામેરે ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે કાર્યભાર સંભાળ્યો છે. પદભાર સંભાળ્યા બાદ તેમણે કહ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવી એ તેમની પ્રાથમિકતા છે અને સામાન્ય નાગરિકો સુરક્ષિત અનુભવે તથા નિર્દોષોને ન્યાય મળે તે માટે પોલીસ સતત કાર્યરત રહેશે. ભાવનગર

0: રેલવે સ્ટેશન પરથી ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતીય શખ્સ ઝડપાયો છે, જેની પાસેથી રેલવે પોલીસે કુલ 8 લાખ કરતાં વધુનો મુદ્દામાલ કબજે કરી એક મહિલા સહિત 3 વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે રાત્રે લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઇંગ્લેન્ડને 7 વિકેટથી હરાવી આઈસીસી T20 મહિલા વર્લ્ડ કપ જીતી લીધો છે. ઇંગ્લેન્ડના 151 રનના લક્ષ્ય સામે ઓસ્ટ્રેલિયાએ 17 ઓવર અને 1 બોલમાં 3 વિકેટ ગુમાવીને 153 રન બનાવીને મેચ જીતી લીધી. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યના વરસાદગ્રસ્ત અમરેલીમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી, 5 તાલુકાઓની શાળાઓમાં રજા જાહેર. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે કહ્યું, જ્યાં નવી અદાલતો ઇમારતો બનશે ત્યાં ધારાશાસ્ત્રીઓ માટે સુવિધાયુક્ત સંકુલનું નિર્માણ કરાશે. ગુજરાત યુનિવર્સિટીના જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયાના વધુ 4 રાઉન્ડ યોજશે. જામનગરના દરિયાકિનારે મરીન ટાસ્કફોર્સ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું અને મહિલા T20 વિશ્વકપમાં ઇંગ્લેન્ડને પરાજય આપી ઓસ્ટ્રેલિયાએ ખિતાબ જીત્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીના ગોધરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. 7:20 અને 37 સેકન્ડ્સ થઈ છે. સાંભળીએ વિજ્ઞાપન બાદ હિન્દી ફિલ્મ કે હિન્દી ભક્તિ રચના.
2: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
3: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
2: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
4: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTC 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7,000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: અનુરાધા પોડવાલને સાંભળીએ ભક્તિ સંગીતના આરાધના કાર્યક્રમમાં.

एक संवेदनशील अने कल्याणकारी ऐतिहासिक खेडूत लक्षी निर्णय माननीय वडाप्रधान श्री नरेन्द्र भाई मोदी ना खेडूत हित ना दृढ़ संकल्प अने दूरंदेशी विजन ने साकार करता माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल नी संवेदनशील सरकारे वीज टावर अने वीज लाइन ना वर्तर मा ऐतिहासिक वधारो करीने राज्यना लाखों खेडूतों नी चिंताओं ने दूर करी छे। खेडूतों ने जमीन नी जंत्रीना दरे वर्तर नी जग्याए हवे मळशे मार्केट रेट ना बमणा भाव। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ બળતર ચૂકવવામાં આવશે।

0: આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
1: અનુરાધા પોડવાલ અને હરિહરનના સ્વરમાં આ ભક્તિ રચના.

0: అనురాధ పోడవల్ని అపిస్తాంలే. ఆ భక్తి రచన సత్య జాచును ఆరాధన కార్యక్రమ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. એફએમ મેડિક સુબે પ્રોણાન વિદર્શનાંશ મેગાર્સ પરથી 7:45 થઈ છે. સાંભળીએ આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત ગુજરાતીમાં સમાચારનું સહપ્રસારણ.
1: આકાશવાણી સમાચાર, મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના 6 દિવસના પ્રવાસે જશે. સંઘર્ષ દરમિયાન ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે કતારના પ્રધાનમંત્રીનો આભાર માન્યો. કોચીમાં ભારતના અધ્યક્ષપદે બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠક. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની આજે બેઠક. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર બાંદ્રા કુર્લા વચ્ચે ભૂગર્ભ ટનલનું બાંધકામ શરૂ. અને ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને હરાવી મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનો 6 દિવસનો પ્રવાસ આજથી શરૂ થઈ રહ્યો છે. તેઓ આજે પ્રથમ તબક્કામાં ઇન્ડોનેશિયા પહોંચશે. પ્રધાનમંત્રી મોદીનો ઇન્ડોનેશિયાનો આ 4થો પ્રવાસ હશે. મે 2018માં બંને દેશોના સંબંધો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારો સુધી પહોંચ્યા પછી ટોચના નેતૃત્વ વચ્ચે આ પ્રથમ દ્વિપક્ષીય બેઠક હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબ્રિયાન્તો સાથે વાતચીત કરશે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
2: प्रधानमंत्री मोदी इंडोनेशिया के राष्ट्रपति प्रबोवो सुबियंतो के साथ वार्ता करेंगे और रणनीतिक भागीदारी में प्रगति की समीक्षा करेंगे. वार्ता में दोनों देशों के बीच व्यापक रणनीतिक साझेदारी को मजबूत करने पर चर्चा होने की उम्मीद है, जिसमें रक्षा सहयोग, व्यापार, निवेश और ऊर्जा सुरक्षा तथा सांस्कृतिक सहयोग पर खास ध्यान दिया जाएगा. 8 जुलाई को प्रधानमंत्री मोदी ऐतिहासिक प्रम्बनन मंदिर के दर्शन के लिए योग्यकार्ता जाएंगे. भारत इस यूनेस्को विश्व धरोहर स्थल के जीर्णोद्धार के प्रयासों में सहयोग कर रहा है. जकार्ता से संदीपन दास गुप्ता की रिपोर्ट के साथ समाचार कक्ष से अमीषा.
1: केंद्रीय सहकार मंत्री अमित शाह आज नवी दिल्ली में सहकार मंत्रालय 5मा स्थापना दिवस की उजवनी में भाग लेशे. મંત્રાલયે જણાવ્યું હતું કે આ ઉજવણી સહકાર સે સમૃદ્ધિ ઉદ્દેશ હેઠળ જોડાઈ રહી છે. આ પ્રસંગે શ્રી શાહ અનેક મુખ્ય પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે, જેમાં 232 અનાજ સંગ્રહ વેરહાઉસનું ઉદઘાટન, સહકાર વાન અને ટીસ્યુ કલ્ચર સેન્ટરનો શિલાન્યાસ સમારોહ, રાષ્ટ્રીય સહકારી ડેટાબેઝના 3જા તબક્કાનું ઉદઘાટન અને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના દૂધ પુરવઠા સમીક્ષા ડેશબોર્ડ પોર્ટલનું ઉદઘાટન સામેલ છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર કતાર, બહેરીન, કુવૈત અને ઓમાન સહિત પશ્ચિમ એશિયાની તેમની સત્તાવાર મુલાકાતના પહેલા તબક્કામાં દોહા પહોંચ્યા, જ્યાં તેમણે કતારના પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન બિન જસીમ અસાની સાથે મુલાકાત કરી. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
3: दोनों नेताओं ने द्विपक्षीय सहयोग के विभिन्न पहलुओं, विशेष रूप से ऊर्जा, व्यापार, निवेश, संपर्क, सुरक्षा और जन संबंधों की समीक्षा की. सोशल मीडिया पोस्ट में विदेश मंत्री ने कहा कि उन्होंने रणनीतिक साझेदारी को और गहरा करने के नए अवसरों पर विचार विमर्श किया. डॉक्टर जयशंकर ने भारतीय समुदाय की सुरक्षा तथा कल्याण सुनिश्चित करने के लिए कतर के प्रधानमंत्री को धन्यवाद दिया और पश्चिम एशिया संघर्ष तथा उसके प्रभाव पर उसके आकलन साझा करने की सराहना की. डॉक्टर जयशंकर इस महीने की 13 तारीख को अमरीका के न्यूयॉर्क शहर की यात्रा करेंगे.
1: ભારત આજે કેરળના કોચીમાં બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ 2 દિવસીય બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કરશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે બ્રિક્સ સભ્ય દેશોના વરિષ્ઠ સરકારી અધિકારીઓ તમામ ક્ષેત્રોમાં મહિલા સશક્તિકરણ અને મહિલા નેતૃત્વ વિકાસ સંબંધિત મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ભેગા થશે, જ્યારે સહિયારી પ્રાથમિકતાઓમાં સહયોગને આગળ ધપાવશે. મહિલા કાર્યકારી જૂથની બેઠક સભ્ય દેશોને મહિલાઓ નેતૃત્વ વિકાસને આગળ વધારવા માટે ચર્ચા અને

0: સંમતિ બનાવવાની તક પૂરી પાડે છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ બેઠક આ મહિનાની 8 અને 9 તારીખે યોજાનારી બ્રિક્સ મહિલા મંત્રીસ્તરીય બેઠક માટે મજબૂત પાયો નાખશે. ભારત સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં ગ્રાહક સુરક્ષા કાયદા અને નીતિ પર આંતર સરકારી નિષ્ણાંત જૂથના 9મા સત્રની અધ્યક્ષતા કરશે. વેપાર અને વિકાસ પર સંયુક્ત રાષ્ટ્ર પરિષદ દ્વારા આજથી 8 તારીખ સુધી આ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું કે સભ્ય દેશો, આંતરરાષ્ટ્રીય સંગઠનો, ગ્રાહક સુરક્ષા સત્તાઓ, શિક્ષણવિદો ગ્રાહક સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે. ભારત આસામના ગુવાહાટીમાં 2 દિવસીય બ્રિક્સ માદક પદાર્થ વિરોધી એજન્સી પ્રમુખોની બેઠકનું આયોજન કરશે. ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે આજથી શરૂ થતી આ બેઠકનો ઉદ્દેશ સંસ્થાકીય જોડાણોને મજબૂત બનાવવા અને નાર્કોટિક્સ વિરોધી એજન્સીઓ વચ્ચે સહયોગ વધારવાનો છે. આ બેઠક ગુપ્ત માહિતીની વહેંચણી, ક્ષમતા નિર્માણ અને ઉભરતા પડકારોનો અસરકારક પ્રતિભાવ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આ બેઠકનું આયોજન કર્યું હતું. ભારત આ બેઠકને સંવાદથી આગળ વધારીને કાર્યવાહી તરફ બ્રિક્સ સહયોગને આગળ વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું માને છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે આજે તેના સભ્યોની એક બેઠક બોલાવી છે, જેમાં મંદિરને મળેલા દાનની તપાસ કરતી વિશેષ તપાસ ટીમના અહેવાલ સહિત અનેક વહીવટી અને નાણાકીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. અગાઉ આ બેઠક બપોરે 3 વાગ્યાની આસપાસ મણિરામ છાવણી ખાતે મળવાની હતી, પરંતુ હવે સ્થળ બદલાયું છે અને આ બેઠક રામ મંદિરના પરિસરમાં યોજાશે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: बैठक के एजेंडे में महासचिव चंपत राय और न्यासी डॉक्टर अनिल मिश्रा के त्याग पत्रों पर विचार विमर्श करना भी शामिल है. सदस्यों को न्यास की दान पेटियों के माध्यम से मिले दान की गणना के संबंध में SIT की अंतरिम रिपोर्ट के बारे में भी जानकारी दी जाएगी. बैठक में राम मंदिर के भविष्य के प्रबंधन से संबंधित व्यवस्थाओं पर भी विचार विमर्श किया जाएगा. एजेंडा का एक महत्वपूर्ण बिंदु वित्तीय वर्ष 2025-26 के लिए आय व्यय वितरण, बैलेंस शीट और अन्य वित्तीय दस्तावेजों की प्रस्तुति और अनुमोदन शामिल है. सुशील चंद्र तिवारी, आकाशवाणी समाचार, लखनऊ.
0: મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર વિક્રોલી અને બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ વચ્ચે ભૂગર્ભ ટનલનું બાંધકામ ગઈકાલથી શરૂ થયું. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આ ટનલનું ઔપચારિક ઉદ્ઘાટન કરવાના હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો. મુલતવી રાખવા છતાં રેલવે મંત્રાલયે અધિકારીઓને તાત્કાલિક બાંધકામ શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. વિક્રોલીથી શરૂ થયેલ પ્રથમ ટનલ બોરિંગ મશીન TBM બુલેટ ટ્રેનના ઉપર અને નીચે બંને ટ્રેક માટે રચાયેલ 6 કિલોમીટર લાંબી સિંગલ ટ્યુન ટનલ ખોદશે. આ TBM ભારતમાં રેલવે ટનલ બાંધકામ માટે ઉપયોગમાં લેવાતા સૌથી મોટા મશીનોમાંનું એક છે. ભારતીય નૌકાદળનું સેઇલ તાલીમ જહાજ INS સુદર્શની અમેરિકાના ન્યૂયોર્ક બંદરે પહોંચી ગયું છે. આ જહાજ અમેરિકન ઇન્ટરનેશનલ નેવલ રિવ્યૂ અને સેઇદ ફોર્થની ઉજવણીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. હડસન નદી પર ગઈકાલે આયોજિત પરેડ ઓફ સેઇલ દરમિયાન પ્રતિષ્ઠિત 3 માસ્ટેડ જહાજે ગર્વથી ભારતીય તિરંગો લહેરાવ્યો હતો. INS સુદર્શની હવે અમેરિકાના સ્વાતંત્ર્યની 250મી વર્ષગાંઠની ઉજવણી માટે બ્રુકલિન જવા રવાના થયું છે. ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે રાત્રે લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઇંગ્લેન્ડને 7 વિકેટથી હરાવી ICC મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. ઇંગ્લેન્ડના 151 રનના લક્ષ્ય સામે ઓસ્ટ્રેલિયાએ 17 ઓવર અને 1 બોલમાં 3 વિકેટ ગુમાવી 153 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી બેથ મુનીએ સૌથી વધુ 64 રન બનાવ્યા. ફોબી લિચફેલ્ડે 48 રન બનાવ્યા હતા. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 150 રન બનાવ્યા હતા. સર્બિયાના નોવાક જોકોવિચે રશિયાના રોમન સફ્યુલિનને હરાવી વિમ્બલ્ડન ટેનિસ મેચ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. જોકોવિચે ઓલ ઇંગ્લેન્ડ ક્લબમાં પોતાનો 106મો સિંગલ્સ ટાઇટલ જીત્યો છે. તેણે રોજર ફેડરરના 105 વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
2: આજના અખબારોમાં દેશભરમાં ભારે વરસાદની સ્થિતિ અંગેના સમાચાર પહેલા પાને વાંચવા મળી રહ્યા છે. સંદેશની હેડલાઇન છે, બંગાળની ખાડીમાં દબાણને પગલે હવામાન ખાતાનું એલર્ટ. નવગુજરાત સમય લખે છે, મેઘરાજા વિફર્યા, મુંબઈમાં 8ના મોત, કેરળમાં પૂરનો ખતરો. હિન્દી અખબાર

0: राजस्थान पत्रिका लिखे छे, कई राज्यों में मॉनसून का मेगा शो जारी, कहीं बरसा धुआंधार, कहीं किया सुहाना इतवार। फूल छाबे सौराष्ट्र जड़बंबोड़, रस्ताओ बन्या नदी, आ समाचार ने तस्वीर साथे पहला पाने लीधा छे। तो अन्य समाचार अखबारों पण अमरेली में भारे वरसाद थी सर्जायेली ताराजी अंगेना समाचार तस्वीरों साथे प्रकाशित कर्या छे।
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના 6 દિવસના પ્રવાસે. સંઘર્ષ દરમિયાન ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ વિદેશમંત્રી એસ જયશંકરે કતારના પ્રધાનમંત્રીનો આભાર માન્યો. કોચીમાં ભારતના અધ્યક્ષપદે બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠક. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની આજે બેઠક. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર બાંદ્રા કુર્લા વચ્ચે ભૂગર્ભ ટનલનું બાંધકામ શરૂ. અને ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને હરાવી મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
2: આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે. નઈ રાહે ફિલ્મમાં ગીત લતા મંગેશકર અને હેમંત કુમારના સ્વરમાં.

લતા મંગેશકર અને હેમંત કુમારને આપે સાંભળ્યા. ફિલ્મનું નામ હતું નઈ રાહે. આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટઝ પરથી. અત્યારે સવારના 8 થયા છે. દિલ્હીથી પ્રસારિત પ્રથમ હિન્દીમાં સમાચાર પ્રભાત અને ત્યારબાદ સવા

0: India to chair UNCTAD's ninth session of Intergovernmental Group of Experts on Consumer Protection in Geneva. India to host two-day BRICS Women Working Group meeting at Kochi in Kerala beginning today. Sri Ram Janmabhoomi Teerth Kshetra Trust convenes meeting of its members in Ayodhya this afternoon. Nation pays homage to Dr. Shyama Prasad Mukherjee on his birth anniversary today. Prime Minister describes him as a timeless example of courage, nationalism and selfless service. And Neymar Jr. announces retirement from international football after five-time world champion Brazil suffers stunning 2-1 defeat against Norway in FIFA World Cup. And with that, we end the morning news. Have a nice day.
1: આકાશવાણીના ગોધરા કેન્દ્રના 102 પૂર્ણાંક 2.2 મેગાહર્ટ્ઝ પરથી આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે સવારના 8:30 થયા છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક.
2: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: સૌમ્ય રો અને સોનુ નિગમના સ્વરમાં દમ ફિલ્મ ગીત સાંભળીએ.

0: હેલો
1: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
0: ફરીથી
1: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
0: 10 લાખ આપી દો, બચી જશો.
2: સર, આટલા ક્યાંથી?
0: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
1: 2 લાખ મોકલો, બાકીના પછી.
2: સર, 2 લાખ?
3: શું થયું પપ્પા?
2: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
1: અરે,
2: કાપી નાખ્યો.
3: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
2: ફ્રોડ?
3: પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
4: તો પૈસા ગુમાવશો.
5: RBI કહે છે,
6: જાણકાર બનો, સતર્ક રહો.
7: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને પાછા

0: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
1: ગોડ તુસ્સી ગ્રેટ હો ફિલ્મ ગીત અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણના અવાજમાં.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.
2: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી

શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.

કલકઈ યાજ્ઞિક અને ઉદિત નારાયણના સ્વરમાં છે ફિઝા ફિલ્મનું ગીત.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમે કરી રહ્યા હતા. એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પરથી અત્યારે સવારના 10 થયા છે. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. પ્રસ્તુત છે એક જ ફિલ્મ, હમ દિલ દે ચુકે સનમના ગીત.
1: હેલો રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
2: ફરીથી
1: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી

0: ડ્રગ્સ મળ્યા છે, લાંબા જશો.
1: 10 લાખ આપી દો, બચી જશો.
2: સર આટલા ક્યાંથી?
1: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 2 લાખ મોકલો, બાકીના પછી.
2: સર 2 લાખ?
3: શું થયું પપ્પા?
2: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
0: અરે
2: કાપી નાખ્યો.
3: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું, આ બધા ફ્રોડ છે.
2: ફ્રોડ?
3: પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
4: તો પૈસા ગુમાવશો.
5: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
6: હમ દિલ દે ચુકે સનમ ફિલ્મ ગીત સાંભળીએ. અચ્છા, ઉદિત નારાયણ.

0: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં હિન્દી ફિલ્મ ગીત.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનો આ પ્રસારણ છે.
1: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને પાછા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.

આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે. એફએમ બેન્ડિક 90.2 મેગાહર્ટ્ઝ પર સવારના 10:30 થયા છે. આકાશવાણીના અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું બસ હવે થોડી જ ક્ષણમાં.

ફિલ્મ જગતની દુનિયા મસ્તીની દુનિયા, સંગીતની દુનિયા એટલે મસ્તીની દુનિયા. દોસ્તો, આ સુરક્ષા ફિલ્મનું આ ગીત બપ્પી લહેરી અને સાથીદારોના સ્વરમાં આપે સાંભળ્યું. ગીત હતું રમેશ પંતનું, સંગીત હતું બપ્પી લહેરીનું. દોસ્તો, કેમ આજે આ વાત કરી? કારણ કે આજે

હોલિવૂડના જાણીતા દિગ્દર્શક ચેતન આનંદની પુણ્યતિથિ. જન્મ એમનો 3 જાન્યુઆરી 1921 લાહોરનો, પંજાબ બ્રિટિશ ભારતનો, તે સમયનો હો દોસ્તો. અને 6 જુલાઈ 1997ના મુંબઈ મહારાષ્ટ્ર ખાતે રંગમંચનું દિગ્દર્શન કરનારા ચેતન આનંદે તેમના જીવનનું દિગ્દર્શક હોવાનું હંમેશા માટે પૂર્ણ વિરામ મૂકી દીધો. તેઓ જાણીતા પટકથા લેખક દિગ્દર્શક હતા, જેમની પહેલી ફિલ્મ નીચાનગર 1946 બની હતી. પ્રથમ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ પ્રિક્સ પ્રાઇઝ, હવે જેને ગોલ્ડન પાન તરીકે ઓળખીએ છીએ, તે તેમને એનાયત કરવામાં આવ્યો હતો. ચેતન આનંદની ઘણી જ યાદગાર ફિલ્મો છે દોસ્તો, ઉપરાંત 17 ફીચર ફિલ્મો, ઉપરાંત તેઓ પ્રશંસનીય ટેલિવિઝન ધારાવાહિક પરમવીર ચક્ર માટે પણ જાણીતા છે, જે 1988 દૂરદર્શન દ્વારા વિદેશમાં પણ પ્રસારિત કરવામાં આવી હતી. હવેના 2 ગીતો આપણે સાંભળીએ, તેમના જ દિગ્દર્શન હેઠળ બનેલી 2 ફિલ્મો, કુદરત અને જાને મનનું. સાંભળીએ એનેટ અને કિશોર કુમારના યુગલ સ્વરોમાં ગીત, શબ્દો મજરૂ સુલતાનપુરીના, સંગીત આર ડી બર્મનનું.

કિશોર કુમારે ગાયેલું આ ગીત ફિલ્મ જાને મનનું આપે સાંભળ્યું. શબ્દો હતા આનંદ બક્ષીના, સંગીત હતું લક્ષ્મીકાંત પ્યારેલાલનું. અને શ્રોતા મિત્રો, આ સાથે જે ફિલ્મ સંગીતનો આ કાર્યક્રમ પૂરો થયો. આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર, મીડિયમ વેવ 354.6 મીટર એટલે કે 846 કિલો હર્ટ્ઝ. સાંભળીએ સુગમ સંગીતનો કાર્યક્રમ. આજના આ કાર્યક્રમમાં આપ મિહિર જાનીના સ્વરમાં કેટલાક ગીત સાંભળશો. તેમની ગાયેલી આ ગીત રચના ઘાયલની.

મિહિર જાનીના સ્વરમાં અત્યારે આપ સુગમ સંગીતના કાર્યક્રમની આ ગઝલ આપે સાંભળી ગાયલની, અને હવે સાંભળીએ બીજી એક ગઝલ બેફામની.

0: યોસેફ મેકવાને લખેલું આ ગીત આપે મિહિર જાનીના સ્વરમાં સાંભળ્યું. અને શ્રોતા મિત્રો, આ સાથે જ પૂરો થયો સુગમ સંગીતનો આ કાર્યક્રમ. આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર, મીડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ. થોડી જ ક્ષણોમાં મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ચોમાસાની સારી આશાના પગલે શેરબજારમાં સેન્સેક્સમાં 425 કરતાં વધુ પોઈન્ટની છલાંગ, નિફ્ટીમાં 125 અંકનો ઉછાળો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની તેમની 3 દેશોની મુલાકાતના પ્રારંભે ઇન્ડોનેશિયાના જાકાર્તા જવા રવાના થયા. રાષ્ટ્રપતિ, ગૃહમંત્રી અને કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડીએ ઉચ્ચસ્તરીય બેઠકમાં ગેરકાયદે કોલસા ખાણકામ અને કોલસા ચોરીની સ્થિતિની સમીક્ષા કરી. મુંબઈ કુર્લા અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર બાંદ્રા વચ્ચે ભૂગર્ભ ટનલનું બાંધકામ શરૂ થયું. પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોના સંગઠન અને રશિયા સહિત અન્ય મુખ્ય 10 બિન ઓપેક તેલ ઉત્પાદક દેશોએ આવતા મહિને તેલ ઉત્પાદન વધારવાનું વિચાર્યું.

0: રાજ્યમાં ચોમાસાનો માહોલ યથાવત. સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 21 તાલુકાઓમાં વરસાદ. વલસાડના ધરમપુરમાં 1.5 ઇંચ વરસાદ. ભાવનગર જિલ્લાના ઓથા નજીક ડોંગી નદીના પૂરમાં તણાતા એક વૃદ્ધનું મોત. ભાવનગરના જળાશયોમાં પાણીની આવક યથાવત. શેત્રુંજી ડેમ 46.66%, જ્યારે લાખણકા ડેમ 75.84% ભરાયો. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં હસ્તકલાના કારીગરો અને ખેડૂતો માટે વિશેષ કાર્યશાળાનું આયોજન. અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રથયાત્રાના રૂટ માટે ફ્લેગ માર્ચ યોજાઈ. દમણમાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કક્ષાની વકૃત્વ સ્પર્ધાનું આયોજન. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે કહ્યું કે જ્યાં નવી અદાલતોની ઇમારત બનશે ત્યાં ધારાશાસ્ત્રીઓ માટે સુવિધાયુક્ત સંકુલનું નિર્માણ કરાશે. ગુજરાત યુનિવર્સિટીના જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયાના વધુ 4 રાઉન્ડ યોજાશે. અને જામનગરના દરિયા કિનારે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: મીડિયમ વેવ 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ. આકાશવાણીનું આજે અમદાવાદ વડોદરા કેન્દ્ર. સાંભળીએ ફિલ્મ સંગીત.

ધુરંધર ધ રિવેન્જ આ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા ખાન સાહેબ, શાશ્વત સચદેવ અને સાથીઓના સ્વરમાં. સંગીત આપ્યું હતું શાશ્વત સચદેવ, નુસરત ફતેહ અલી ખાન અને સાથીઓએ.

રોકી ઓર રાની કી પ્રેમ કહાની, આ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા અરિજીત સિંઘ અને જોનીથા ગાંધીના સ્વરમાં. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ હરિહરન અને લેઝલી લુઇસને.

તસલીફ આરીફ અને મીના રાણાને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ચોમાસાની સારી આશાના પગલે શેર બજારમાં સેન્સેક્સની 500 કરતા વધુ પોઈન્ટની છલાંગ, નિફ્ટીમાં 140 અંકનો ઉછાળો. ચૂંટણી પંચે બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં 3 વિધાનસભા મતવિસ્તારોની પેટાચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું. રશિયાએ આજે સવારે યુક્રેનની રાજધાની કીવ પર બેલેસ્ટિક મિસાઇલ હુમલો કરતા વ્યાપક નુકસાન. મુંબઈના માનખુર્દમાં 3 માળનું નિર્માણાધીન મકાન ધરાશાયી થતાં 7 લોકોના મોત, મૃતકોમાં 6 મહિલાઓ અને 1 બાળકનો સમાવેશ. રાજ્યમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી. અમરેલીના રાજુલા ધારીમાં 10-10 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત. ખોડિયાર ડેમ ઓવરફ્લો. બગસરા, અમરેલી, સાવરકુંડલા અને લીલીયાના 35 વધુ ગામોને એલર્ટ કરાયા. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા નર્મદા ડેમની સપાટી 126.43 મીટર થઈ, ડેમ 65% ભરાયો. આજે સવારે 10 વાગ્યા સુધીમાં અમદાવાદ શહેરમાં સિઝનનો 2.5 ઇંચ કરતા વધુ વરસાદ થયો. મુંબઈ અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે સતત

0: વરસાદ, રાયગઢની મુખ્ય નદીઓએ ભયજનક સપાટી વટાવી. નમો સ્વચ્છતા અભિયાનના પાંચમા દિવસે 14,000 જેટલી વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ, 58,000 કરતાં વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરાઈ. સરકારે ઓર્ડનન્સ ફેક્ટરીના આશરે 65,000 ભૂતપૂર્વ કર્મચારીઓને નિયમિત સરકારી સેવામાં પુનઃસ્થાપિત કરીને તેમનું ભવિષ્ય સુરક્ષિત કર્યું હોવાનું જણાવતા કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને કોલસા તેમજ ખાણ મંત્રી જી કિશન રેડ્ડીએ ગેરકાયદેસર કોલસા ખનન અને કોલસાની ચોરીની સ્થિતિની સમીક્ષા કરી. સુરતના પોલીસ કમિશનર તરીકે વામાંગ જામીરે ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો અને ફિફા વિશ્વકપમાં મેક્સિકો સામે 3-2 જીત સાથે ઇંગ્લેન્ડ ક્વાર્ટર ફાઇનલમાં હવે નોર્વે સામે રમશે. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આશિત દેસાઈને સાંભળીએ, રચના છે હર્ષદ ચંદારાણાની.

આશિત દેસાઈને આપ સાંભળી રહ્યા હતા, રચના હતી સુધીર દેસાઈની. હવે સાંભળીએ કૈલાશ પંડિતની રચના, સ્વર છે હેમા દેસાઈનો.

0: કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: પોલીસ?
2: મિસ સીમા
1: જી,
2: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભારો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
1: કેમ પણ હું
2: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
1: ડિજિટલ અરેસ્ટ?
2: 1,00,000 આપો, બચી જશો.
1: આટલા પૈસા?
2: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
0: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચુક્યો છે.
2: અરે,
0: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
3: હેલો મમ્મા.
1: હાય.
4: RBI કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
5: બહેનો, બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહિયરમાં લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ આપ સૌનું સ્વાગત કરે છે. શ્રોતા મિત્રો, આજે કાર્યક્રમમાં વાર્તાનું પઠન સાંભળીશું. દિલ્હી સાહિત્ય અકાદમી પ્રસ્તુત વાર્તા સંગ્રહ મહોતુ, ધારાવાહિક પઠન. શીર્ષક ગીત અને લેખક રામ મોરી. પઠન સ્વર અને નિર્માત્રી વૈશાલી ત્રિવેદી. સંગીત નિયોજન ચેતન ગઢવી. આ પ્રસ્તુતિ આકાશવાણી મુંબઈ કેન્દ્રની ભેટ છે.
6: આ વાર્તા સંગ્રહની પ્રથમ વાર્તા આપણે આજે સાંભળીશું. આ વાર્તાનું શીર્ષક છે મહોતું.

0: જય સગતમાં મારી બેનીને. આ દિલ્હીમાંથી કાંગસરીનો અવાજ આવ્યો. આ કોરે બેઠી બેઠી હું ભરત ભરતી હતી. બાજુવાળા બાબરની બાવલીના ભરત ભરાયેલ કળાયેલ ઓશિકા જોઈને મને તાન ચડેલું. તે દી રાત કોરે બેઠી બેઠી ભરત ભૈરા કરતી. આ અમાર ડોશીમાં તો ખાટલામાં ખુલ્લી આંખે સૂતા હતા ને મારી બા વલણાની ચાપ બંધ કરી એને પાંખડે ચોંટેલા માખણના ફોદા લૂછી લૂછીને છાલિયામાં કાંઠે ભેગા કરતી હતી. કાળી બપોરનો તડકો આખી ડેલી ઉપર મન મૂકીને વરસતો હતો. આ અમારા ચાર રૂમની ઓસરીમાં પંખાનો અવાજ, બા જયારે બોઘડામાં હાથ નાખીને છાશ હલાવી હલાવીને માખણના ફોદા કાઢતી હોય એનો અવાજ ને અમારી ડોશીના એકાદ બે નિહાકા સંભળાય. એ સિવાય બીજી કોઈ ચહલપહલ ડેલીમાં ન હોય. ઈ જ ટાણે કાંગસરીનો જય સગતમાં મારી બેનીને પખવાડીએ બપોર ટાણે સંભળાય. કાંગસરીનો અવાજ આવ્યો એટલે મેં બા હામું જોયું એને ફટાફટ વલણું એક બાજુ કરી એને પાંખડા લૂછીને ટાંકો ખોલીને એમાં બોઘડું મૂક્યું ને કાંસાની તાસળીમાં છાસ ભરી
1: આવી ગઈ આવશો હો
0: એટલું બોલીને છાશની તાસળી હાથમાં લીધી ને એના રાણી કલરના લેરિયાનો છાતી સમાણો ઘૂમટો કાઢી અને બા હળહળાટ ડેલીએ પોગી ગઈ. હું દોડીને ઓલીપાની ડેલી બંધ કરી આવી. દર વખતની જેમ જ બાપુ ગાડી લઈને આવે ત્યારે ડેલી બંધ હોય તો હોર્ન મારે તો ખબર તો પડે ને કે આવ્યા છે. તો હટ બાને કહેવાય કે બા ફટાફટ ઘરમાં ઘર, મારી બાપુ આવ્યા છે. મારી બાને આ કાંગસડી હારે ખબર નહીં પણ વર્ષોથી બેનપણા તો અમારે ડેલા બહાર નીકળવાનું બહુ બનતું ન થતું. એમાં વાતું વહોટી તો વળી કોની હારે કરવી. પેલા તો એ મજાના તીનના તપેલા ભરી ભરીને લુગડા લઈને નદીએ જતા ને શિપર માથે લુગડાની હારોહાર કેટલીય વાતો પથરાઈ જતી. લુગડાએ નીચોવાય ને કંઈ કેટલીય ફરિયાદોએ નીચોવાય. પોતાના ધણીને કાંઈ ન કહી શકતી બાયુ એના વરના સોવણાને કે બુશર્ટ પેન્ટને બમણા જોરથી ધોકાવતી હોય એવું એ જોયેલું ને સાબુના ધૂણા ફીણ જેવા બાયુના હોકારા. હશે બાપા અસ્ત્રી અવતાર આ બાંધી મુઠ્ઠી લાખની. આવા હોકારામાં તો ભલભલ્યુના ઘરના કજિયાનો કદળો નીકળી જતો. પણ હવે તો ભમરાળા આ ઘરે ઘરે નળ ગુડાઈ ગયા છે ને. તે પોતે ધૂણવાનું ને પોતે ધૂપ દેવાનો, આ એકલા એકલા ધોકાવાનું ને એકલા એકલા નીચોવાનું. પેલી નદીએ બાયુના ટોળા હોય એવી કાંઈ મજા ન આવે. નદીએ લુગડા ધોવા જવાના બાને બા ઘણી બધી વાર બાયુ હારે વાતો કરવા જતી. પણ જ્યારથી આ નળ આવી ગયા કે બધ્યું બાયું વિચાર્યું ને એના ઘરનો ડોળ ઘરમાં જ કાઢવો પડતો. એવા ટાણામાં આ એક કાંગસરી જ હતી કે જેની આગળ બા પેટ ભરીને વાતું કરતી. આપણને આ બધું ન ગમે મૂળે અમારી ડેલીની વાત કરતા આખો વસ્તાર વહવાયાનો. તે બાપુને ઈ જ ન ગોઠે ને ઘણી વાર કીધા કરે આવા ને આવા મહોતા હારે વળી હું સંબંધ રાખવાનો, એની હારે તો વાટકી વ્યવહારે ન હોય. એટલે બાપુ આવે ને કે બા ડેલામાં કાંગસડી હારે હોય તો એ બાપુ બાનો વારો પાડ્યા વગર ન રહે. મને છે ને બાપુ બાને કાનમાં કીડા ખરી પડે એવી ગાળીઓ આપે ને એવું કાંક બોલે ને એમાં બહુ વાંધો નહીં. બા કે ને એમ કે અસ્ત્રીના અવતારને મલક આખાની જીભની ટેવ પડી ગયો. આ કાનમાં મોટા ઠોળિયા અને વધારાના વિંધાની ટીબક્યું એટલે જ છે કે આ બધું કાનમાં જ કાઢ નાખવાનું, હંગરવાનું નહીં. પણ બાપુ ક્યારેક ક્યારેક બા પર હાથ છૂટો કરી લે ને એ મને ન ગમે. એટલે જ હું બાની હરોહર રહું. મારી બા તો બહુ જ બોલતી ને વાતે વાતે દાંત કઢાવતી. પણ જ્યારથી આવી કાળી બપોરે જાગધારમાં પૈણાવેલી મારી મોટી બેન ભાવડી ખુલ્લા પગે બળબળતી બપોરે ઘેર ભાગી આવેલી, એ ટાણાથી બાનું બોલવાનું દાંત કાઢવાનું બંધ. આવતા વેદ ભાવડી કોરે ઢગલો થઈને પડી ગયેલી ને છાતી ફાટી પડે એવું રોયેલી. હું કોરે બેઠી બેઠી નિશાળે જવા બે ચોટલા ગૂંથતી હતી ને બા રોટલા ટીપતી હતી. એની ઈ કાળી રાડ તો આજે કાનમાં ટીબક્યું પાકેલા વિંધામાં પરું ભરણ હોય ને એમ દુખે છે.

0: લોટવાળા હાથે બાર આંધણીયા બાર ધોળી આવેલી. માર તો આંખો ફાટી રહી ગયેલી, કૂંચવાઈ ગયેલા કોરા વાળ, સૂજી ગયેલી આંખો, પરસેવે રેપ જેપ ભાવડી કોરે બેવળ વળી ગયેલી. એનો આખો વાહો લાલ ચોળ, ને એમાં લાલ લાલ ચકામાં ઉપસી આવેલા હો. પાના ગળામાં બે હાથ પરોવી નહીં તો લગભગ બેસુધ થઈ ગયેલી. ને હું તો જળની જેમ ઉભી ઉભી જોઈ રહેલી. શું કરવું એ કઈ સમજાતું જ નહોતું. એ પત્તો આખા ડેલામાં લાલ લીલી પીળી કેસરી બાંધણીઓને લેરિયાના ઘૂમટાઓ ઉભરાવા લાગ્યા. ઓસરીને ફળિયામાં ગામના કડિયા ચોઈણા હમાતા નતા. ચાના હબડકા, બીડીઓના ધુમાડાને બજર છીકડીના પડીકા અને પિચકારી વચ્ચે જાણે બધા હું લેવા ભેગા થયા હતી તો જાણે બધા ભૂલી જ ગયા હતા. હું તો ચૂલેથી ત્યારે ચા મૂકવામાંથી જ નવરી નહોતી થતી. ગેસ પર ચા માથે ચા મુકાતી જતી હતી. પૂળો પૂળો મૂછોને સાઈડમાં કરી ચાઉ ઢીસતી એ બધી કરચલીઓ જેને કોઈ અગમ ઉકેલ આપવાના હોય ને એમ આખું બંધ કરી મોઢામાંથી એના બાપના મસાણિયાનો ધુમાડો કાઢતા કરતા ખાટલે ગોઠવાઈ ગયેલા. ઘરમાં બધી બાયુ બાના ખોળામાં માથું મૂકીને પડેલી ભાવડીની સામે છીંડું તોડીને આવેલું કોઈ જનાવર હોય ને એમ જોત્યું બેઠેલું. મલક આખાના દાખલાને પરિણામોની ચર્ચા ત્યારે થતી હતી, પણ એ બધામાં હવે આનું કરવાનું છે હું એ સુવાલ તો ચા પીવાઈ ગયેલી એથી રકીબેની જેમ ઠેબે ચડતો હતો. બાપુ ફળિયામાં બેઠા બેઠા લાલ ઘૂમ થતા હતા ને માલીપા ઘરમાં બાયુ તો જાણે બોલતી બંધ જ નહોતી થતી. હશે બેન, હવે ગમે તેમ તોય તારો સાચું ઘર તો ઈ જ છે ને. સહન કરતા શીખ ભાવુ, મૂંગા મોઢે મજાનું કામ કરીને ટેસડા ન કરવા.
1: આ દખ તો બેન કોને નથી પડતા હે બેન, પણ એ બધું જીરવી જાય એનું નામ માણ. ને ગમે એમ તો એ આપણો માણ છે ભાવુ, ઈ નો મારે તો કોણ પાડોશી આવે. અગણ કસોટી છે આ બધી અસ્ત્રીના અવતારની, એને ભોગવે છૂટકો મારી બેન. કઠણાઈની કાબર મારી બેન, આ કાલ હવારે જણિયા આવશે હો માં, ઘીના ઠામમાં ઘી ઢોળાઈ જશે. આ જો અમાર લક્ષ્મીન તો બાપા એવા દખ પડ્યા હતા હે, પણ સહન કરી જાણ્યું તો જુઓ આજ કેવી સુખી છે. તોય તારે તો સારું છે ભાવ, બાકી અમારા સજનબા જેવું તન થયું હોત ને તો તું સીધી કૂવામાં જ પડ. મને બહુ દાદ ચડતી, આ બધું હું થાવા બેઠું છે એ કઈ ખબર નહોતી પડતી. પેટીને ટેકો દઈને બા બેઠી હતી, એની આંખો રોઈ રોઈને સૂજી ગયેલી. ભાવડી બાના ખોળામાં માથું મૂકી ને બાના લેરિયાનો છેડો આમ કસ કસાવીને પકડીને બેઠી હતી. પછી તો હું નક્કી થયું એ કઈ ખબર ન પડી ને કુટુંબનો એક લીંબુ લટકે એવો મૂછાળો કાકો બાયુ હતી એ ઓરડામાં આવ્યો. લાગતી વળગતી બાયુએ તરત જ ઘૂમતા તાણ્યા. હલો હલો, હવે લ્યો બેનબાન તૈયાર કરી દો, જાગધાર પાછા મૂકવા જવાની છે. ને ભાવડીએ તો રીત સરનો ઠૂઠવો મેલ્યો ને મારી બા બે હાથ જોડીને કરગરવા લાગ્યો. મારી સોળી મારી નાખી નભાયા, મારી સોળી મારે નથી મૂકવી ન્યા.
2: તો તમારી માને આખી જિંદગી ઘરમાં ઘાલી રાખશો? કાકા બા ઉપર તાડુક્યા. કાકાને બાની ચણભણમાં ખબર ન રહી કે ક્યાંથી બાપુ ઘરમાં આવી ગયા ને એક દીદી હોય ને ફેરવીને.
0: એ તો ઉપડેલો હાથ બાના મોઢા પર છેકાય. ભાવડી બાન મુક્તિ જ નહોતી. એનું બાવડું પકડીને બાપુએ વળકું ભર્યું.
2: થામોર, નકર વારો પાડી દેશ માં દીકરી બેનો, તારી માને આખો ભાવ ઘરમાં ગોળી રાખવી જ કા, વહવાયા સી આપણે વહવાય.
0: હું હિપકા ભરતી ભરતી બાજુમાં ઉભી રહી ગયેલી. રોતી કકડતી ભાવડીને પાણીનો કરશ્યો એ નસીબ ન થયો ને ઢળાતી કૂટાતી બચાડીને ગાડીમાં બેહાડી દીધી ને કટમની ચાર ગાડી જાગધાર ગામના રસ્તે. બધું વિખેરાઈ ગયું. ખુરશીના પ્લાસ્ટિકના પાયા પર ઓલવેલી બીડીઓના કાળા ડાઘા, ચૂનાની પડીક્યું, માવાના કાગળ, એઠી રકેબ્યું, છીકણીની પિચકારીઓ આખી ડેલી હામે જાણે દાત્યા કરતી હતી. અમારી ડોશીને તો વર્ષોથી કાંઈ સુધબુધ નથી રહેતી, તે ખાટલામાં હુઈ રહે

પીવડાવોય, ખાય પીવડાવોય પીએ. પણ આ ટાણે ખબર નહીં કે એને શું સમજાણું હશે, તે ખાટલામાં પડ્યા પડ્યા એને રોવાનું ચાલુ કરી દીધેલું. પેટીને ટેકો દઈ આખો દી બાગ ચૂપચાપ ગુમસુમ પડી રહેલી. એ પછી બપોર ઘણીવાર ભાવડીને ફોન આવતા ને હું ઉપાડતી. એ રોતી રોતી કહેતી કે બાને ફોન દે ને. બા બાર સાથે ઊભી ઊભી હિપકા ભરતીને મને કહેતી હરસુડી, ભાવડીને કે બા વાડીએ ગયા છે. હું રોવા જેવી થઈને કહેતી કે બેન બેન, બા તો છે ને, ઈ તો છે ને, છે ને. ની રોતી રોતી તલેલા રાખતી. ન ભાઈ, તને તો ખોટું બોલતા ન થાવડતું. ને એનો ફોન મુકાઈ જતો. એ પછી બા ક્યાંય સુધી ફોનને પકડીને બસ રોયા જ કરતી, રોયા જ કરતી. બા ઘણી વાર કામ કરતી કરતી એનામાં ખોવાઈ જાય, દૂધ ઉભરાઈ જાય, રોટલા બળી જાય, ફળિયું વાળતી વાળતી હેઠી બેહી પડે, નળ હેઠે ડોલ છલકાતી હોય ને બા તો લમણે હાથ મૂકીને બસ રોયા જ કરે, રોયા જ કરે. ખાતી ખાતી ક્યારેક મને પૂછે એ હર્ષા, મારી ભાવુએ બતારીએ ખાધું હશે? ને પછી કોળીઓ એના ગળે ના ઉતરે. રાતે બા મારી ભેગી હૂતી હોય, અડધી રાતે મારી આંખ ઉઘડી જાય ને જોઉં તો બા તો ભાવડી જે આવીને પડી હતી ઈ કોરે બેઠી બેઠી અટાણે અંધારામાં અપલક જોયા જ કરતી હોય. તે ઈ ટાણામાં કાંગસરી આવતી થઈ ને ઈની બાની હારે બેનપણા થયા. તે બા એની એકની હારે બધી વાતું કરતી. પખવાડે ગામમાં કટલેરીનો સુંડલો ભરીને આવતી આ કાંગસડીનો મને ભારે લગાવો. એન પાસે ભાત ભાત ને જાત જાતની વાતી હોય. આટલા વર્ષથી આ ગામમાં આવે પણ બપોરા ઈ અમારી ડેલીમાં કરે. ઈ આવે ને જય સગત માં મારી બેનીને બોલે એટલે આ બા તાહણી ભરીને છાશ ડેલીમાં લઈ જાય. પછી કાંગસડી રોટલો ગાંઠિયાને શાક ડુંગળીને છાશ પીતી જાય ને વાતિયું કરતી જાય. અમાર ગામડાની ગામની સોળીઓને હટાણું કરવા ધાઈ ત્યાં જવા તો મળે ત્યાં કાંગસરી જ બધા સમાચાર લાવતી. બેન આ બંગડી તો જુઓ, સમક સલ્લો ફેશનની છે હો. ના જુઓ, નખ રંગવાની સીસી, એની માલિપા તૈણ કલરની ભાત પડે છો. અમારે શહેરમાં તો કોલેજ કરવા જાય ને બધી આ સીસી વાપરે. ને આ કાનમાં પહેરવાના લાંબી સરિયુના બુટિયા, આજકાલ આનું બહુ ચલણ છે હો, ટીવીમાં નથી જોતા. એ ઈનો લે બેન, એની ફેશન નથી. આ ચાંદલા જો, એમાં દીપિકાનું ફોટ્યું છે કે નહીં? હે દીપિકા આ ચાંદલા ચોંટાડે છે હો. હું એને આમ એક ધારી બોલતી જોયા જ કરતી. વેલ્વેટનો પીળા કલરનો ને માલિપા લાલ ચાંદલાવાળો કમખો, આસમાની વેલ્વેટનો ઘેરદાર ચણિયો ને એમાં મોરલાની ભાત ને લીલા પીળા કેસરી મોતી ભરત ને માથે શ્યામ ગુલાબી કલરની રંગ ઉડી ગયેલી મોહતા જેવી આછી ઓઢણી. બાપુ કાંઈ આમને લોકોને અમસતા તે મોહતું નહોતા કહેતા. એની ઓઢણીની જરીવાળી કોર તડકામાં બહુ જ તપક્યો. બે હાથમાં લીલી લાલ ને પીળી બંગડી, ગળામાં લાંબી કાળા પીળા મોતીની માળા, કાનમાં ચાંદીના મોટા જાડા જાડા બુટ્ટા ને એ બુટ્ટાની પાતળી હાંકળ જેવી સરિયું ઠેઠ વાહે અંબોળા હારે પીનમાં ખોસેલી. એણે એના જાડા કાળા ભંબર વાળને અંબોળામાં કસકસાવીને બાંધીને કાળી જાળીમાં ગૂંથેલા હોય. કપાળે રૂપિયાના સિક્કા જેવો મોટો ગોળ ચાંદલો ને દાંત કાઢે ને ત્યારે એના પીળા પડી ગયેલા માવો ખાતા દાંત ચમકે. ઝાડા હોઠ, ગળાબાને બે હાથમાં મોર પોપટ ટીબક્યું વીછી ઓમની ને કાન ગોપીની ભાત પડાવેલી. એનું ભરાવદાર ડીલ ને કમખાને ચણિયાની વચાળ લચી પડતા પેટ પર ધોળા લાલ મોતી ભરેલો ફિક્કો પડેલો કંદોરો, મશીનની કાળી ભાત પડાવેલ પગ પર ચાંદીના મેલા ઝાંઝર. મને ના હોઠ હેઠેની કાળી ટીલી બહુ ગોઠતી હો. તે એક દી હું તે ખાટલો ઢળી કાળી સ્કેચ પેનથી મારા હોઠ હેઠળ કાળી ટીલી કરતી હતી ને સો કેચમાં જોઈને મલકાતી હતી ત્યાં મારી બાપ ભાળી ગઈ ને મને ખીજાણી. ન ભાઈ, તારો બાપ ભાળશે ને તો વારો પાડી દેશે, ભૂસા બધા વણઝાર જેવા વેશ. કાંગસડી આવતી ત્યારે એના પગમાં મેં તો ચપ્પલ કોઈ દી જોયા નહોતા. તે એક દી બાએ એને ચંપલ આપતા કીધું,

લે બેન ચંપા, આ ચપ્પલ હવે મારે કશા કામના નથી, તું પહેર, તન પગ બળીનું લાગતું હશે. ત્યારે દાંત કાઢતી એ માવાની પિચકારી મારતા બોલેલી, તમારી બાયુન ચંપલ અમારે જોમ ન ખમી હકે. હું બાન ઘણી ભેર કેતી, બા આની પાસે તો જાત જાતનું તૈયાર થવાનું છે, તો કેમ એ તૈયાર થઈને આંટા નહીં મારતી હોય? એની વગનું જ છે બધું હુંડલામાં, તો એ ભૂત જેવી થઈને કાં આંટા મારતી હોય છે? ત્યારે બા કેતી, પોતાની વગ બધે જ વાપરી હકાતી હોત તો કેવું સારું હોત. આટલું બોલી બા ફરી ગુમસુમ થઈ જતી. કાંગસરી એનો સુંડલો મૂકે ને સોડ્યું ને ટોળે ટોળા ઉમટી પડ્યો. એક હાથ લાંબુ બાસકુઈ સુંડલામાં હારે લઈને આંટા મારતી હોય, એની એક એક ગાંઠ છૂટતી જાય ને ભેંગી કાંગસરીની વાતીઓ છૂટતી જાય. બા ક્યારે ભાવડીની વાતીઓ કાંગસરી પાસે ન કરતી, પણ એની પાસે તો ગામ આખાની વાતીઓ હોય. ઈ ગામ આખાની વાતો કરતી જાય ને રોટલો ચાવતી જાય. બા એને દર ફેરે છાશ આપે તે ઈ કાંગસરી મન ચાંદલાનું પાકીટ મફત આપે. હું ન લઉં ને તો બા તરત જ કે, લઈ લે હવે માસી થાય નાનો પડાય. લ્યો હવે આ કાંગસરી મારી માસીએ થઈ ગયેલી. એક બે વાર તો બધું જોવા હું એટલી તલ્લીન થઈ ગઈ હતી કે ક્યારે બાપુ આવી ગઈ ની ખબર જ ન રહી. ઈ ટાણે તો બાપુએ આખો ડેલો માથે લીધેલો, કાંગસરીના બંડીકો લઈને મારવા ધોડેલા. ખૂટ્યલ મારીની હળી ભીસા ખેરવી નાખીશ, તારે જો હવે ડેલીમાં પગ મુખ્યા છે તો ટાંટિયા ભાંગી નાખીશ. આખી વાતને ગાંઠિયું વાળતી હોય એમ કાંગસરી ઉભી થયેલી. એ બાઈ ઉપર જોરકા બતાવે ભાઈ, ક્યું તારું ઘરસ લૂંટવા આવી હતી કે આટલો રાતો બીળો થાચો? હું તો જો આ હાલી. ને પછી નમતી બપોરે સુંડલો માથે ચડાવી ઓઢણીને છેડો દાંત હેઠે દબાવી ગઈ તે ગઈ, પછી કેટલાય દી દેખાણી નહોતી. આ ભાવડી ઘેર આવી હતી એ દાડાથી બાપુનો અમારી ઉપર કડપ ને હાથ વધી ગયેલો. આ વાતે વાતે બા ઉપર છૂટો ઘા કરી દીધા. તે દિવસે બપોરે એ રોંઢો કરતા હતા ને હું અમારી ડોશીને ટેકો દઈ બેહાડીને શાકમાં રોટલો ચોળેલો હતો એને કોળિયા દેતી હતી ને મારી બા વારસાખે ઊભી ઊભી લહેરિયાના ઘૂમટામાંથી ખાલી એટલું જ બોલેલી. ઘણા દી થઈ ગયા ભાવડીન બાપુ, તમે એક આંટો દીકરી પાસે મારી આવો તો ને ખણ કરતો છૂટ્ટો તાંસળીનો ઘા બા સામે થયો હતો. કપાળે હાથ દઈ બા ઉંબર ઉપર હેઠી બેઠી, અડધો રોંઢો મૂકીને બાપુ ઉભા થઈ ગયા ને બાને હજુ કંઈક વધુ મારવા જાય એ પહેલા તો હું ધોડીને બાની આડી પડી ગઈ. તારી મને જથે કોડા આણીની, તારી માએ મારી અબરૂને ઓછા ધજાગરા કર્યા છે કે તારે હજી મને ન્યા મોકલવો છે? તારામાં તો અક્કલનો છાંટો નહીં તે સોડિયુંમાં હું આવે? જલમ્યા ભેગી મારે તો જળુમમાં ઉડી દેવાની જરૂર હતી તો આ બીજ નો આવત. ઈ પછી ગામમાં મારું આઠમું ધોરણ પૂરું થઈ ગયું, પણ ભાવડીવાળા કેસને લીધે પછી અપડાઉન કરવા બાપુએ મને બાજુના ગામ હુદીએ ન જવા દીધી. મારી હારની બધી સોડીઓ સાયકલની ટંકોરી ખખડાવતી અપડાઉન કરતી થઈ ગઈ, પણ ભાવડીના કેસને લીધે મારે નસીબી ન થયું તો મેં કહી દીધું બળ્યું ભણતર, ભરત ભરવા બેસી જાઓ. બાની સૂજી ગયેલી આંખી જોઉં તો એમાં મને ભાવડીના ખુલ્લા વાસામાં પડેલા લાલ ચકામાં જેવા દોરા દેખાય. અમારા ડોશીમાં હું શાકમાં રોટલો તોડીને ડેકો દઈને બેહાડીને કોળિયાનામાં મોઢામાં મૂકતો ત્યારે મને એમની ફિક્કી પડેલી આંખીમાં થીજી ગયેલા એકાદ બે લાલ દોરા તકતકતા દેખાય. બા કહેતા હતા કે અમારે એક ભાઈ હતા વસન ભાઈ, બા મારા બાપુને મોટા બેન, ઇન સાસરે વળાવ્યા ઈટાણે અમારા ડોસાજીએ હયાત. તે ન્યા સાસરે કંકાસથી કંટાળીને એક દી એણે અગન પછડ ઓડી લીધો, બળી મરેલા. તે એના ક્રિયાકર્મ પતાવ્યા પછી અહીંયા ભળ ભાખડે ફોન આવેલો કે તમારી દીકરી બળી મરી છે. તે અમારા ડોસીની વાત તો એટલું વહમું લાગી ગયું હતું કે મારી દીકરીએ એના દખ બાબત મને કંઈ કેવરાવ્યું હોય નહીં ને હું માં થઈને મારા જણિયાનું દખ સમજીએ ન હકી. બસ તે દીની ઘડી ને આજનો દી ડોસી ખાટલામાં ગુમ સુમ પડ્યા રહે છે, અને હવે તો ભળે ભાખડે કોઈના ફોન આવે તો અમારા ડોસી તો આખી ડેલી ગાજી જાય એવા રાકડા તાળી તાળીને રોવા માંડે, એ મારી વસન ને અમારી નાખી મારો વસન.

अरे नाकी, ये फोन आई वो, ये फोन आई वो, फोन आई वो। ते आजकाल आवता फोन ना लीधे बाने ते कंईक આવું થવા માંડ્યું હતું। કોઈક નો ફોન આવે ને બા હબુડકા ધરૂચવા જ માંડે, પરસેવો વળવા માંડે એને તો। રાતો રાત જાણે કે મારી બા ઘરડી થઈ ગઈ હોય એવું લાગ્યા કરે। એવામાં આજે કેટલાય દી પછી કાંગસડીનો જય સગતમાં મારી બેનીને અવાજ સંભળાયો। તે બા તો ઝાલી ન ઝલા એટલા હરખથી રાણી કલરના લેરિયાનો ઘૂમટો તાણીને છાશની તાંસળી ભરીને હળહળાટ ડેલીએ પહોંચી ગઈ। મેં ધોડીને ઓલીપાનો ડેલો બંધ કર્યો અને આ બાજુ ડેલામાં આવી તો નવાઈથી જોઈ રહી કે બાઈ આ વળી નવી કોણ? જોઉં તો કાંગસડીની હારે એક બીજી નાની કાંગસડી, એક હારે બે બે કટલરીના સૂંડલા મુકાણા હતા। મને બાકે ચા હરસુડી હફતણીય ડોટ મેલ ને બીજું છાલ્યું છાશનું ભરીને આવ ટાંકામાંથી ચા। હું દોડતી છાશ લેવા ગઈ ને ગઈ એના કરતા એ બમણી ઝડપે પાછી આવી। એક પગ ઉભળક ને બીજા પગની પલોઠી વાણી ને મહોતા જેવી ઓઢણીથી પરસોવું લૂછતી બે કાંગસરી એ રોટલો ને ગાંઠિયાનું હાક દાબળવા માંડ્યું। હું બે હાથ કેડીયામાં ટેકવી નવી કાંગસરીને જોતી હતી। બા હેઠે બેહી ગઈ ને નવી કાંગસડી હામું જોતા મોટીને પૂછવા લાગ્યા, તે હે બેન, આની તો તે પૈણાવી દીધી હતી ને? હા, પૈણાવી તો હતી બેન, રોટલો ચાવતા ચાવતા મોઢામાંથી મોવળો કાઢતા એ બોલી, પણ ભમરાળો એનો વટ પીત્યો દારૂડ્યો હતો। હું પેલી નાની કાંગસડીને જોઈ રહી, ઓઢણીના છેડાને હેક હાથે પકડીને એ ફટાફટ રોટલો ચાવતી હતી। અરે બેન, અમારે તો આ નસીબદારની દીકરીને તો સગતમાં થઈને પૂજાવ હતું, લે કાંઈ કેવરાતી નહોતી, તે નીસ મારીનો અને એટલી મારે એટલી મારે ને આ મારે બધું ખમી ખાતી હતી। મારી બા અપલક નજરે પેલી નવી કાંગસડીને જોઈ રહી, ઈ તો ભલું પૂછો બેન એના પાડોશીનું કે ઇનકા સતબુદ્ધિ આવીને મને કર્યો ફોન કે બેન ચંપા હાલ તારી જણીના ખાટકી પતાવી દે પેલા લઈ જા। છાશવાળા બગડેલા હોઠ એને ઓઢણીથી લૂછ્યા, પણ વાંધો હું પડ્યો તો બેન? બાએ માથાનો છેડો હરખો કર્યો, વાંધો? વાંધાન કઈ કાના માતર હોય? કામ ધંધો નહોતો કરવો, દારૂ પીન પડ્યું રહેવું તું હળાયા ઢોરની જેમ, પણ હું કાંઈ મૂંગી મૂંગી ભોવા ભંડારી નાખો એવી છે ની? આથી 7 વાગ્યાની બસ પકડીને ન્યા ગઈ ને વળતા 9 વાગ્યાની બસમાં હુંડળો કરી આવર સમય દીકરી પાછી આઈ, બાકી મારી દીકરીની દાતરડીની કમાણી પર ઈ ભમરાળો તાગળ દિન ના કરે ઈ વાતમાં માલ નહીં લેવે આ રોટલો ખૂટવાર। એણે વધારાના રોટલાનું બટકું એની દીકરી તરફ ધર્યું ને ઓલીપાની ડેલી બાર બાપુની ગાડીનો હોર્ન સંભળાતો હતો। બેન, આદમી વગર કઈ તાવડી ટેકો લઈ જાય છે? જીવતર તો એના વિના ધોળ્યું જાય, આ મારું ગયું એવું? મારી માએ કાંગસિયું વેચતી, હું એ વેચું છું ને હવે મારી દીકરીએ વેચશે, હું ફેર પડવાનો છે? પણ ઈ એની માના વરો નચાવે એમ નાચે ઈ વાત ખોટી। હું બાકીનું સાંભળવા ન રોકાણી ધોડીને ઓલીપાના ડેલે ગઈને ડેલો ઉઘાડ્યો, કેવો મરી ગઈ તી, કાનમાં ડટ્ટા ભરાવે છે? હે, આ હું તો બાપુને જવાબ દીધા વિના ઈ ગાડીને ઘોડી ચડાવે ત્યાં તો હું ધોડીના ડેલીમાં પોગી ગઈ। બાનો હાથ પકડીને કહેવા માંડી, બા માર બાપુ આવ્યા છે, હદણ ઘરમાં ગોર। બે કાંગસડીઓએ સુંડલા માથે ચડાવ્યા, બાએ બ્લાઉઝમાંથી પાકીટ કાઢ્યું ને 10ની નોટ કાઢી ને નાની કાંગસડીના હાથમાં મૂકી, ઓલી નોતી લેતી તે કાંગસડી એની દીકરીને કે, લઈ લે માસી થાય નાનો પડાય। બાની આંખો ભરાઈ આવી, એણે દુખણા લીધા ને આવજે એવું કંઈક બોલવા જેવું કર્યું, પણ એનું ગળું ભરાઈ આવ્યું હતું તે બોલાયું નહીં ને બાપુ ફળિયામાં રાડ્યું નાખતા હતા, ક્યાં મળી ગયું બે રખડેલના પેટનું? હું દોડીને ફળિયામાં ગઈ, ક્યાં છે તારી માં? દિલ્હીમાં, ત્યાં હું એના બાપની દાતી હતી, ઠેક ઓલી આવી હશે હે ને મહોતાવળી? આટલું બોલીને એમણે મોટા મોટા ડગલા ભર્યા ડેલી બાજુ,

રસ્તામાં ભીતે ટેકવેલી સોટી એમણે હાથમાં લીધી. હું એ ધોળતી બાપુની હારોહાર ડેલીમાં જોયું તો તડકાની સોનેરી લાય વચાળ ચપ્પલ વગરના મા દીકરીના પગ ધીમીન મક્કમ હાલે હાલતા હતા. પવન ફૂંકાતો હતો ને એમાં એની ઓઢણી ઉડાઉડ કરતી હતી. એ ઓઢણીને દાંત તળે દબાવી મા દીકરી શેરી ઉતરતી હતી. દીકરીના ઉઘાડા ખભા પર માનો હાથ ઢંકાયેલો હતો. આ બાજુ ડેલીમાં બા ક્યાંય સુધી મા દીકરીને આમ જાતા જોઈ રહી. પવન બાના માથે ઓઢેલા લેરિયામાં ભરાડો ને લેરિયાનો છેડો ઉડાઉડ કરતો હતો. મને બાપુને બે ઘડી કહેવાનું મન થઈ ગયું, બાપુ મહોતું મારી બાએ ઓઢ્યું છે, લેરિયું પહેરીને ઓલી મા દીકરી તો ક્યારની એ નીકળી ગયું.

0: સૈયર કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા દિલ્હી સાહિત્ય અકાદમી પ્રસ્તુત વાર્તા સંગ્રહ મહોતુનું ધારાવાહિક પઠન, જેનો મણકો એક આજે આપે સાંભળ્યો.
1: આ વાર્તાનું શીર્ષક હતું મહોતુ.
0: શીર્ષક ગીત અને લેખક રામ મૂરી, પઠન સ્વર અને નિર્માત્રી વૈશાલી ત્રિવેદી, સંગીત નિયોજન ચેતન ગઢવી. આ હતી આકાશવાણી મુંબઈ કેન્દ્રની ભેટ.
1: આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, abadsahiyar@gmail.com.

0: આકાશવાણી સમાચાર વકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના 6 દિવસના પ્રવાસે રવાના થયા. પશ્ચિમ બંગાળની ખાલી પડેલી રાજ્યસભાની 3 બેઠકો માટે 24 જુલાઈએ મતદાન, જ્યારે બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકોની 30 જુલાઈએ પેટાચૂંટણી. નીટની પરીક્ષાના રિફંડ માટે બેંક એકાઉન્ટ અપડેટ કરવાની મુદત આવતીકાલ સુધી લંબાવાઈ. રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર બેલાસ્ટિક મિસાઇલ હુમલો કરતા વ્યાપક નુકસાન. દેશમાં વરસી રહેલા વ્યાપક વરસાદની શેર માર્કેટ પર હકારાત્મક અસરના કારણે તેજી. અને ફિફા વિશ્વકપમાં મેક્સિકોને હરાવી ઇંગ્લેન્ડનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસના પ્રારંભે ઇન્ડોનેશિયાના જાકાર્તા જવા રવાના થયા. સાંભળીએ એક અહેવાલ.
1: प्रधानमंत्री मोदी इंडोनेशिया के राष्ट्रपति प्रबोवो सुबियंतो के साथ वार्ता करेंगे और रणनीतिक भागीदारी में प्रगति की समीक्षा करेंगे. वार्ता में दोनों देशों के बीच व्यापक रणनीतिक साझेदारी को मजबूत करने पर चर्चा होने की उम्मीद है, जिसमें रक्षा सहयोग, व्यापार, निवेश और ऊर्जा सुरक्षा तथा सांस्कृतिक सहयोग पर खास ध्यान दिया जाएगा. जकार्ता कार्यक्रम का मुख्य आकर्षण प्रधानमंत्री मोदी का भारतीय समुदाय को संबोधन होगा, जिसे लेकर पूरे देश में उत्साह है. 8 जुलाई को प्रधानमंत्री मोदी ऐतिहासिक प्रम्बनन मंदिर के दर्शन के लिए योग्यकार्ता जाएंगे. भारत इस यूनेस्को विश्व धरोहर स्थल के जीवनोद्धार के प्रयासों में सहयोग कर रहा है, जो दोनों देशों के बीच गहरे सांस्कृतिक संबंधों को रेखांकित करता है. जकार्ता से संदीपन दास गुप्ता की रिपोर्ट के साथ समाचार कक्ष से अमीशा.
0: શ્રી મોદી ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેડિસિસના આમંત્રણ પર મેલબોર્ન જશે. તેઓ ભારતીય સમુદાય સાથે વાતચીત કરશે. ત્યારબાદ તેઓ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. શ્રી મોદીની 3 દેશોની આ મુલાકાત ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી, મહાસાગર વિઝન તેમજ મુક્ત અને ખુલ્લા ઇન્ડો પેસિફિક પ્રત્યેના દેશના દ્રષ્ટિકોણને વધુ મજબૂત બનાવશે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાંથી રાજ્યસભાની 3 બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. રાજ્યસભાના સભ્યો સુખેન્દુ શેખર રે, સુષ્મિતા દેવ અને પ્રકાશ ચિક બેરેક

ના રાજીનામા બાદ આ બેઠક ખાલી પડી હતી. ચૂંટણી માટેનું જાહેરનામું આવતીકાલે બહાર પાડવામાં આવશે, જ્યારે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 14મી જુલાઈ છે. 15મી જુલાઈએ તેમની ચકાસણી થશે. આ બેઠકો માટે મતદાન 24મી જુલાઈએ થશે અને તે જ દિવસે મતગણતરી હાથ ધરાશે. દરમિયાન ચૂંટણી પંચે બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું. બિહારમાં બાંકીપુર મતવિસ્તાર, ગુજરાતના વડોદરાના માંજલપુર મતવિસ્તાર અને મધ્યપ્રદેશના દતિયા મતવિસ્તાર માટે પેટાચૂંટણીઓ યોજાશે. સૂચના મુજબ 13મી જુલાઈ સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. ચકાસણી 14મી જુલાઈએ થશે. આ બેઠકો માટે 30મી જુલાઈએ મતદાન યોજાશે. બિહારમાં વર્તમાન સભ્ય નીતિન નબીનના રાજીનામાના કારણે બાંકીપુર બેઠક માટે પેટાચૂંટણી થશે. ગુજરાતમાં યોગેશ પટેલના અવસાન બાદ માંજલપુર વિધાનસભા મતવિસ્તારમાં બેઠક ખાલી થઈ હતી, જ્યારે મધ્યપ્રદેશમાં રાજેન્દ્ર ભારતીને ગેરલાયક ઠેરવવામાં આવતા દતિયા બેઠક ખાલી પડી હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નીટ યુજી 2026 પરીક્ષાની ફી રિફંડ માટે બેંક ખાતાની વિગતો અપડેટ કરવાની અંતિમ તારીખ આવતીકાલ સુધી લંબાવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં એનટીએએ માહિતી આપી હતી કે જે ઉમેદવારોએ તેમના બેંક ખાતાની વિગતોની પુષ્ટિ કરી છે તેમના માટે રિફંડ પહેલેથી જ શરૂ થઈ ગયું છે. અત્યાર સુધીમાં ફક્ત 8,29,510 ઉમેદવારોએ તેમની બેંક વિગતો સુધારી છે અથવા અપડેટ કરી છે. પ્રશ્નપત્ર લીકના આરોપોના કારણે આ વર્ષે 3 મેના રોજ યોજાયેલી નીટ યુજી પરીક્ષા રદ થયા બાદ એનટીએ દ્વારા રિફંડ આપવામાં આવી રહ્યું છે. બ્રિક્સ દેશોના નશીલી દવાઓ વિરોધી એજન્સીઓના વડાઓની બેઠક આજથી ગુવાહાટીમાં શરૂ થઈ. ગૃહમંત્રાલય હેઠળના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા આયોજિત આ 2 દિવસીય બેઠકમાં બ્રિક્સ સભ્ય દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરનાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ડાયરેક્ટર જનરલ અનુરાગ ગર્ગે જણાવ્યું કે બ્રિક્સના વિસ્તરણથી નશીલી દવાઓની હેરફેર અને માદક દ્રવ્યોના દુરૂપયોગ સહિત વૈશ્વિક પડકારોનો સામનો કરવાની જૂથની ક્ષમતા મજબૂત થઈ છે. ભારતીય પ્રતિનિધિમંડળે માદક દ્રવ્યોના વિરોધમાં ભારતની શૂન્ય સહિષ્ણુતા નીતિ અને કડક અમલીકરણ તથા પુનર્વસન પગલાં પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા અંગે જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ પર આજે દેશભરમાંથી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સંસ્કૃતિ મંત્રાલય અને પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા કોલકાતામાં વિશેષ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું શિલાન્યાસ કરાશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને તેમની 125મી જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે તેમનું જીવન અને આદર્શો પેઢીઓને મજબૂત, સંયુક્ત, આત્મનિર્ભર અને વિકસિત ભારત બનાવવાના સામૂહિક પ્રયાસમાં પ્રેરણા આપતા રહેશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ડોક્ટર મુખર્જીનું જાહેર જીવન અખંડ ભારત પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા દ્વારા વ્યાખ્યાયિત થયું હતું. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ડોક્ટર મુખર્જી ભારતીય જનસંઘના સ્થાપક અને રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના પ્રખર હિમાયતી હતા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે ડોક્ટર મુખર્જીના અતૂટ દેશભક્તિ અને નિસ્વાર્થ જાહેર સેવાના આદર્શો પેઢીઓને પ્રેરણા આપતા રહેશે. કેન્દ્રીય માહિતી, પ્રસારણ અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગને સંવિધાન સદનમાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ કરતા તેમને એક સ્વપ્નદ્રષ્ટા નેતા અને રાષ્ટ્રનિર્માતા તરીકે ગણાવ્યા. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ડોક્ટર મુખર્જીનું જીવન રાષ્ટ્રસેવા અને રાષ્ટ્રીય એકતા પ્રત્યે અતૂટ સમર્પણનું પ્રેરણાદાયક ઉદાહરણ હોવાનું જણાવ્યું હતું. રશિયાએ આજે યુક્રેનના પાટનગર કી ઉપર કરેલા બેલેસ્ટિક મિસાઇલ હુમલામાં લગભગ 10 લોકોના મોત અને 46 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. આ ઘટના તુર્કીમાં યોજાનારી મુખ્ય નાટો સમિટના એક દિવસ પહેલા બની છે, જેમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાજરી આપે તેવી શક્યતા છે. યુક્રેનની વાયુસેનાએ જણાવ્યું કે રશિયાએ આ હુમલામાં બેલેસ્ટિક મિસાઇલ, ક્રુઝ મિસાઇલ અને ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. ઘણી બહુમાળી ઇમારતોને નુકસાન થયું હતું અને લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાનું માનવામાં આવે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ગઈકાલે ચેતવણી આપી હતી કે રશિયા એક નવા મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે. દેશમાં વરસી રહેલા વ્યાપક વરસાદની શેર માર્કેટ પર હકારાત્મક અસરના કારણે આજે સેન્સેક્સમાં 500 અને નિફ્ટીમાં 150 અંક જેટલો ઉછાળો જોવા

જાણવા મળ્યો હતો. રિયલ્ટી, ઓટો અને ખાનગી બેન્કોના શેરોમાં લેવાલીના પગલે શેરબજાર શરૂઆતથી જ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું હતું, જ્યારે મીડિયા, આઈટી અને જાહેર ક્ષેત્રની બેન્કોના શેરોમાં વેચવાલી નીકળી હતી. છેલ્લા અહેવાલ મુજબ સેન્સેક્સ 576 અને નિફટી 168 અંકો સાથે કારોબાર કરી રહ્યા છે. હવામાન વિભાગે આજે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને રેડ એલર્ટ આપ્યું છે. દિવસ દરમિયાન પૂર્વ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, માહે, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આસામ, મેઘાલય, બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા છે. ઇરાનના સર્વોચ્ચ નેતા દિવંગત આયાતુલ્લા અલી ખોમેનીની અંતિમ યાત્રા તહેરાનમાં ચાલી રહી છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. યુદ્ધમાં માર્યા ગયેલા ખોમેની અને તેમના પરિવારના અન્ય સભ્યોની શબપેટીઓને તહેરાનની શેરીઓમાંથી પસાર થઈને મહેરાબાદ આંતરરાષ્ટ્રીય વિમાન મથક સુધી લઈ જવાશે. ફિફા વિશ્વકપમાં આજે ઇંગ્લેન્ડે મેક્સિકો સામે 3-2 વિજય મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો, જ્યારે બ્રાઝિલના અનુભવી ખેલાડી નેમાર જુનિયરે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ગઈ રાત્રે રાઉન્ડ ઓફ 16માં નોર્વે સામે 2-1 હાર બાદ તેમણે આ જાહેરાત કરી હતી. નેમારની આ ભાવનાત્મક વિદાયથી એક દાયકાથી વધુ સમયથી બ્રાઝિલિયન ફૂટબોલના એક યુગનો અંત આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના 6 દિવસના પ્રવાસે રવાના થયા. પશ્ચિમ બંગાળની ખાલી પડેલી રાજ્યસભાની 3 બેઠકો માટે 24 જુલાઈએ મતદાન, જ્યારે બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકોની 30 જુલાઈએ પેટાચૂંટણી. નીટની પરીક્ષાના રિફંડ માટે બેંક એકાઉન્ટ અપડેટ કરવાની મુદત આવતીકાલ સુધી લંબાવાઈ. રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર બેલેસ્ટિક મિસાઇલ હુમલો કરતા વ્યાપક નુકસાન. દેશમાં વર્ષી રહેલા વ્યાપક વરસાદની શેર માર્કેટ પર હકારાત્મક અસરના કારણે તેજી. અને ફિફા વિશ્વકપમાં મેક્સિકોને હરાવી ઇંગ્લેન્ડનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગત 24 કલાકમાં ભારે વરસાદ થયાના અહેવાલ છે. તેમાં પણ અમરેલીના રાજુલા તાલુકામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ નોંધાયો. સત્તાવાર યાદી મુજબ ડાંગના સુબીર તાલુકામાં 5 ઇંચથી વધુ, સાબરકાંઠાના વિજયનગર અને ગીર સોમનાથના ઉના તાલુકામાં 4-4 ઇંચ તેમજ ભાવનગરના જેસર અને નવસારીના ચીખલી તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ થયો છે. આ સાથે રાજ્યના અન્ય 32 તાલુકામાં 1 ઇંચથી વધુ અને 105 તાલુકામાં તેનાથી ઓછો વરસાદ નોંધાયો. રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 70% જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના જીવાદોરી સમાન સરદાર સરોવર બંધમાં હાલ 65% જેટલો જળ સંગ્રહ થયો છે, તો પૂરના પાણીમાં ફસાયેલા 60 જેટલા નાગરિકોને બચાવાયા. કોઈપણ કટોકટીને પહોંચી વળવા રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ એસડીઆરએફની કુલ 35 ટુકડી સંવેદનશીલ જિલ્લાઓમાં તહેનાત કરવામાં આવી છે. બીજી તરફ માછીમારોને આગામી 9 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે, તેમજ 6 બંધને હાઈ એલર્ટ પર રખાયા છે. રાજ્યમાં કેટલાક જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો. દરમિયાન વલસાડમાં સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતો વાવણીમાં જોતરાયા. વહીવટીતંત્ર દ્વારા તકેદારીના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે, તો ભાવનગરમાં પાલીતાણાના શેત્રુંજી બંધની સપાટી 31 ફૂટ 11 ઇંચે પહોંચી છે. આજે રાત સુધીમાં બંધ સંપૂર્ણ છલકાય તેવી સંભાવના છે, જ્યારે લાખણકા બંધમાં સૌથી વધુ 75.84% જળ સંગ્રહ થયો. જિલ્લાના અન્ય જળાશયોમાં પણ પાણીની આવક યથાવત રહી છે. બીજી તરફ ઓથા નજીક ડોંગી નદીના પૂરમાં તણાઈ જવાથી એક વૃદ્ધ વ્યક્તિનું મોત થયાના અહેવાલ છે, તો ડાંગમાં ગત 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. છેલ્લા 30 વર્ષના સરેરાશ વરસાદની સરખામણીએ જિલ્લામાં અત્યાર સુધી 26.62% વરસાદ થયો છે, જ્યારે તાપીમાં દક્ષિણ ગુજરાતના જીવાદોરી સમાન ઉકાઈ બંધની સપાટી 309.78 ફૂટ સુધી પહોંચતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. રાજ્યમાં પહેલીવાર સાઉથ કોરિયાની ટેકનોલોજીથી 2 એરફિલ્ડ રબર ડેમ તૈયાર કરાશે. સત્તાવાર યાદી મુજબ છોટાઉદેપુરના રાજવાસણા હેરણ નદી પર 82 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અને તાપીની અંબિકા નદી પર 79 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થતા આ ડેમનું કામ નિર્માણાધીન છે. તેનાથી છોટાઉદેપુરના 25 ગામના 3,420 હેક્ટર વિસ્તારને લાભ થશે, તેમજ 3.5 મિલિયન ઘનમીટર MCM પાણીના સંગ્રહ સાથે

0: હિરણ નદીના પૂર અને કાંપની કાયમી સમસ્યાનો અંત આવશે. બનાસ ડેરી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સહકાર ક્ષેત્રમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈના ઉપયોગ પર ભાર આપ્યો. નવી દિલ્હીમાં સહકાર મંત્રાલયની સ્થાપનાને આજે 5 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા શ્રી ચૌધરીએ કહ્યું, ટેકનોલોજી, પારદર્શકતા અને કર્મચારીઓ પસંદ કરવાના કામમાં સુધારો કરવો પડશે. બોર્ડમાં યોગ્ય નેતૃત્વનો વિકાસ થશે તો જ પાયાના સ્તર પર લોકોનો વિશ્વાસ જીતવામાં સફળતા મળશે.
1: એક સુઝાવ મેં હરેક કોઓપરેટિવ કો દૂંગા કે આને વાલે સમય મેં એઆઈ કે લીએ હમે કામ કરના પડેગા ઓર હરેક ચીજ મેં ડેટા કે લીએ હમે હર બાર અધિકારી કો બોલના યે બતાઓ નહીં યે હમારે ડેશબોર્ડ પર હરેક ચીજ આ જાય મોબાઈલ પે આ જાય યે હો સકતા હે હમને એઆઈ ક્લબ કરકે કિયા હે તો કોન કોન સી ડિમાન્ડ કોન કોન સે ડિપાર્ટમેન્ટ મેં હે તો જો નીડ હે વો સંશોધન કરકે પૂરી ટીમ યે કામ કર રહી હે તો એઆઈ ભી બહોત બડા બદલાવ ઇનમે કર સકતી હે.
0: અમદાવાદમાં આગામી 16 તારીખે યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈ પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. રથયાત્રાના માર્ગ પર કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે ગત મોડી રાત્રે શહેર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. તેમાં ગાયકવાડ હવેલી, ખાડિયા, કાલુપુર, શહેર કોટડા, શાહપુર, દરિયાપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના 500થી વધુ પોલીસ કર્મીઓ જોડાયા હતા. પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ખાસ તપાસ પણ કરવામાં આવી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABAD ને ફોલો કરશો.

0: रत्न को दरबारी के गंधार में जब तक न लाया जाए, वो आप कह सकते हैं कि मैंने उस पे मेहनत किया।
1: पद्मश्री पंडित रोनू मजूमदार, जिनकी हर प्रस्तुति श्रोताओं को सुरों के अलौकिक संसार में ले जाती है। पद्मश्री पंडित रोनू मजूमदार, संगीत सरिता नई श्रृंखला, शास्त्रीय संगीत, फिल्म संगीत और लोक संगीत में बांसुरी की भूमिका, सुबह और शाम 6:45 सिर्फ विविध भारती पर।
2: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી, ફ્રીકવન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે।
3: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો। શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન। રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ₹132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે। આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે। શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા।
4: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે। ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર।

0: दो बदन, शकील बदायूनी, रवि।
1: ये आंसू मेरे दिल की जुबान है।
0: हमराही हसरत जयपुरी, शंकर जयकिशन।
2: हुई शाम का ख्याल आ गया।
0: मेरी हमदम मेरे दोस्त आनंद बख्शी, लक्ष्मीकांत प्यारेलाल।
3: મિત્રો, હમણાં જ આપ વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ સાંભળી રહ્યા હતા અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગા

0: तो क्यों ना अपनाएं खुशियां, अपना कर मनोदर्पण। कॉल करें 844-844-0632 पर और पाएं NCERT द्वारा अपनी शैक्षिक व भावनात्मक समस्याओं का समाधान।
1: अभी आपने सुना ये कार्यक्रम, इस पर हम आपसे प्रतिक्रियाओं की अपेक्षा करेंगे, जरूर लिख भेजिएगा।
2: और श्रोताओं, अब इसी के साथ हमारा उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अजीत
1: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए। कल फिर मिलेंगे। नमस्कार।
3: उमंग, उमंग, उमंग, उमंग, उमंग।
4: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આજનો પ્રાયોજિત કાર્યક્રમ NCERT। આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું। હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર। મિત્રો, આજની આ પ્રસારણ યાત્રામાં હું છું આપની સાથે, આપની મિત્ર મનીષા ડામોર।

આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. લતા મંગેશકરના સ્વરે ગવાયેલ રાજા ઓર રંક ફિલ્મના આ ગીતથી. ગીતકાર છે આનંદ બક્ષી, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારીલાલ.

મહેન્દ્ર કપૂરના સ્વરે ગવાયેલ આ ગીત છે હમરાઝ ફિલ્મનું. શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીતકાર છે રવિ.

0: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતાં સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે

મિત્રો, સોદાગર ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું લતા મંગેશકરના સ્વરે ગવાય. સમય અત્યારે સાંજના 6:33 થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. પ્રસારણ છે FM ગોધરાનું. કાર્યક્રમમાં હવે પછીનું ગીત સાંભળીએ અપના દેશ ફિલ્મનું. કિશોર કુમાર, લતા મંગેશકર અને સાથીદારોના સ્વરે ગવાય. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીતકાર છે RD બર્મન.

અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત

સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા. એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.

મોહમ્મદ રફીના સ્વરે ગવાયેલા ગીત આપે સાંભળ્યું ફિલ્મ જબ જબ ફૂલ ખીલેનું. મિત્રો, કાર્યક્રમમાં હવે પછીની પ્રસ્તુતિ સાંભળીએ લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરે ગવાય હરે રામા હરે કૃષ્ણા ફિલ્મનું આ ગીત. ગીતકાર છે આનંદ બક્ષી અને સંગીતકાર આર ડી બર્મન.

ઇજ્જત ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું, મોહમ્મદ રફી અને લતા મંગેશકરના સ્વરે ગવાયેલ. આ ગીત સાંભળીએ લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરે ગવાયેલ આક્રમણ ફિલ્મનું.

મિત્રો, આજના ગુલમોહર કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ સાંભળીએ. ગુલઝારની આ ગીત રચના લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરે ગવાય, જેને સંગીત આપ્યું છે RD વર્માને. ફિલ્મનું નામ છે આંધી.

0: મિત્રો, આ અંતિમ ગીત સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર સમાપ્ત કરવાની આપની મિત્ર મનીષા ડામોરને રજા આપશો. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે સાંભળીએ પ્રાદેશિક સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: વીજ પહોંચાડવા દરેક રાજ્યમાં નવા એકમ સ્થપાશે, કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની જાહેરાત.

0: આરોપીની ધરપકડ. ભાવનગરમાં એક વ્યક્તિ પર હુમલો કરનારા સિંહોને જંગલ વિસ્તારમાં છોડાશે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રીનું નિવેદન. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે અત્યંત ભારે વરસાદની આગાહી. માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના. અને મોરબીમાં સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ. પહેલા દિવસે પાટણ, બનાસકાંઠા અને અમદાવાદની ટીમનો વિજય. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, વિશ્વભરના વેફરના બજારને ભારતમાં લાવવા કેળા અને બટાકાના ખેડૂતોને આધુનિક ટેકનિકથી તૈયાર થયેલા બીજ પહોંચાડાશે. આ માટે સહકાર મંત્રાલય દ્વારા દરેક રાજ્યમાં નવા એકમની સ્થાપના કરાશે. નવી દિલ્હીમાં સહકાર મંત્રાલયની સ્થાપનાના 5 વર્ષ નિમિત્તે યોજાયેલા સમારોહને સંબોધતા અને બનાસ ડેરી દ્વારા કરાયેલી આ પહેલનો ઉલ્લેખ કરતા શ્રી શાહે કહ્યું, આ મોડેલને દરેક રાજ્યમાં પહોંચાડાશે.
1: केले और आलू के सारे किसानों को आधुनिक तकनीक से बने हुए बीज पहुंचाने के लिए हमारी कोऑपरेटिव हर राज्य के अंदर एक नया यूनिट चालू करेगी, जिससे टिश्यू कल्चर पौधे और आलू की ज्यादा पैदावार होने वाली और एक समान आलू का उत्पादन करने वाली बीज की नस्ल हमारे किसानों को उपलब्ध होगी, जिससे विश्व भर का चिप्स का कारोबार हम भारत में ला पाएंगे.
0: વડોદરાની માંચલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આગામી 30 તારીખે મતદાન અને 3 ઓગસ્ટે મતગણતરી થશે. ત્યારે ઉમેદવારીપત્ર વિતરણ અને સ્વીકારવાની પ્રક્રિયાના પહેલા દિવસે આજે ભાજપ દ્વારા 2, કોંગ્રેસ દ્વારા 1 અને અપક્ષ ઉમેદવાર દ્વારા 6 ઉમેદવારીપત્ર લેવાયા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે પેટા ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. ઉમેદવારો આગામી 13 જુલાઈ સુધી ઉમેદવારીપત્ર ભરી શકશે. ઉલ્લેખનીય છે કે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના અવસાનને કારણે આ બેઠક ખાલી થતાં હવે તેની પેટા ચૂંટણી યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રખર રાષ્ટ્રવાદી વિચારક ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપી. તેમણે ગુજરાત વિધાનસભાના શ્યામા પ્રસાદ મુખર્જીના તેલચિત્રને નમન કર્યું. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર મુખર્જીએ કાશ્મીરના સંપૂર્ણ વિલીનીકરણ અને સામાન્ય નાગરિક અધિકાર માટે કરેલા સંઘર્ષને યાદ કર્યા. રાજ્યમાં પહેલીવાર સાઉથ કોરિયાની ટેકનોલોજીથી એરફિલ્ડ 2 રબર ડેમ તૈયાર કરાશે. છોટાઉદેપુરના રાજવાસણા હેરણ નદી પર 82 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અને તાપીની અંબિકા નદી પર 79 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આ ડેમનું 75% વધુનું કામ પૂર્ણ થયું છે. તેનાથી છોટાઉદેપુરના 25 ગામના 3,420 હેક્ટર વિસ્તારને લાભ થશે. તેમજ 3.5 મિલિયન ઘનમીટર MCM પાણીના સંગ્રહ સાથે હેરણ નદીના પૂર અને કાંપની સમસ્યાનો કાયમી અંત આવશે. જ્યારે તાપીમાં ડોલવણના પાઠકવાડી ગામમાં જાપાનની ડિઝાઇન સાથે અદ્યતન ડેમની બની રહેલી આ અદ્યતન 640 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળશે, તેમ જળ સંપત્તિ મંત્રી ઈશ્વર પટેલે જણાવ્યું. ભાવનગરના પાલિતાણામાં એક વ્યક્તિ પર સિંહના હુમલા બાદ વન વિભાગ દ્વારા સિંહો પર નજર રાખવામાં આવી રહી છે. આ અંગે પ્રતિક્રિયા આપતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ કહ્યું, 23 જેટલા સિંહના ટોળામાંથી 2 થી 3 સિંહ હુમલા કરી રહ્યા છે. તેમને કબજામાં લઈને તેને જંગલ વિસ્તારમાં છોડવામાં આવશે અને જરૂર પડશે તો ટ્રેકર્સની સંખ્યા પણ વધારાશે.
2: થોડા સમયથી રેવન્યુ વિસ્તારની અંદર 23 કે એટલા જેટલું સિંહોનું જે ગ્રુપ છે એમાંથી 2-3 સિંહ એવા છે કે જે આ રીતનો ડોમિનેટ કરી રહ્યા છે. એને વન વિભાગ દ્વારા એમને રેસ્ક્યુ કરી અને હવે આવનાર સમયની અંદર એને જંગલમાં છોડવામાં આવશે. ટ્રેકરોની સંખ્યાની અંદર ત્યાં વધારે હ્યુમન કોન્ફ્લિક્ટ ના થાય એની ટ્રેનિંગ પણ આપવામાં આવશે. એનું જે નેચરલ હેબિટેટ છે એને ઇન્ક્રીઝ કરવાની અંદર પણ ફોરેસ્ટ વિભાગ મહેનત કરી રહ્યું છે.
0: સુરતની નવી સિવિલ હોસ્પિટલના NICUમાં નવજાત શિશુઓની સુરક્ષા માટે RFID પ્રણાલી કાર્યરત કરવામાં આવી છે. જો કે કોઈ વ્યક્તિ બાળકને લઈને વોર્ડની બહાર જવાનો પ્રયાસ કરશે તો પ્રવેશ દ્વાર પર લગાવેલા સેન્સર સક્રિય થશે અને જાતે જ સાયરન વગાડશે. નવજાત શિશુઓની ચોરીની ઘટનાને રોકવા આ પ્રણાલી આશીર્વાદરૂપ સાબિત થશે, તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. અમદાવાદમાં આગામી 16 તારીખે યોજાનારી રથયાત્રા પહેલા પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન પોલીસે ઓપરેશન ક્લીન સ્વીપના બીજા તબક્કા હેઠળ ગત 24 કલાકમાં 190 આરોપીની ધરપકડ કરી. તમામ આરોપીઓ ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવાનું ઝોન 7 DCP સીમમ વર્માએ જણાવ્યું.

0: एक ऑपरेशन क्लीन स्वीप 2.0 लॉन्च किया गया, जिसमें 190 जितने आरोपियों की हमने धर पकड़ करी है। उसमें 83 जितने हैं जो इन्वेस्टिगेशन में पकड़ने बाकी थे वैसे हैं, 5 तड़ी पार है, एनबीडब्ल्यू वारंट वाले 54 हैं, एमबी एक्ट वाले 111 हैं, टोटल करके 190 हैं, जिसमें से 22 जो है वो एक साल से ऊपर नाश्ता पता थे।
1: સુરતમાં આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના મૃત સંઘ ઇસ્કોન દ્વારા આગામી 16 તારીખે યોજાનારી રથયાત્રામાં ભગવાન જગન્નાથજી વાદળી શાહી વસ્ત્રોમાં સજ્જ થઈ ભક્તોને દર્શન આપશે. શુદ્ધ રેશમમાંથી અને સોનેરી જરીનું આકર્ષક હાથકામ કરાયેલ આ વિશેષ પોશાકને વૃંદાવનમાં તૈયાર કરાયા છે. તેને બનાવવામાં 15 જેટલા કારીગરોએ 1.5 મહિના સુધી મહેનત કરી છે. મુંબઈ સેન્ટ્રલ મંડળમાં પાણી ભરાતા રેલવે વ્યવહાર અસર થઈ છે. સત્તાવાર યાદી મુજબ આજની કેટલીક ટ્રેનને વિવિધ રેલ મથક પર શોર્ટ ટર્મિનેટ એટલે કે અધવચ્ચે જ અટકાવી દેવાઈ છે. તે મુજબ અમદાવાદ બાંદ્રા ટર્મિનલ કર્ણાવતી એક્સપ્રેસને વલસાડ, અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસને સુરત મથક પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આ અંગે પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાએ વધુ માહિતી આપી.
2: कई दिनों से लगातार बारिश मुंबई और उसके आसपास के इलाकों में देखी गई है. हमारा जो ट्रैक है नाला सुपारा और वसई के बीच का, वहां पे वाटर लॉगिंग की समस्या हुई है, जिसके कारण हमारी पश्चिम रेलवे की कुछ लंबी दूरी की ट्रेनें हैं जो मुंबई आ रही थी वो प्रभावित हुई है. उनको हमने विभिन्न स्टेशनों पर मतलब शॉर्ट टर्मिनेट किया गया है. यात्रियों को किसी भी प्रकार की असुविधा न हो इसका हमने ख्याल रखा हुआ है. यहाँ से मुंबई के लिए हमने बसों की व्यवस्था की हुई है.
1: પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા દાહોદ મેમુ ટ્રેન 26 દિવસ માટે કામચલાઉ ધોરણે રદ કરવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ પૂરી જગન્નાથ રથયાત્રા દરમિયાન મુસાફરોની વધારાની ભીડને પહોંચી વળવા આવતીકાલથી 2 ઓગસ્ટ સુધી આ ટ્રેન રદ કરવા માટેનો નિર્ણય કરાયો છે. રાજ્યમાં આગામી 9 તારીખ સુધી વરસાદની આગાહી છે. દરમિયાન ભાવનગર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે અત્યંત ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને પણ આગામી 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
3: आने वाला अगले 7 दिन के लिए इसमें हेवी टू वेरी हेवी एक्सट्रीमली हेवी रेनफॉल रहेगा सौराष्ट्र पर और गुजरात रीजन की. थंडरस्टॉर्म वार्निंग दिया गया है. बिजली गिरने का चांसेस रहेगा और जो विंड स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा. फिशरमैन भाई के लिए वार्निंग अगले 5 दिन के लिए दिया गया है, 6 जुलाई से लेकर 10 जुलाई तक. इसमें LCS 3 सिग्नल अभी भी जारी है.
1: રાજ્યભરમાં વરસાદને કારણે જનજીવન તેમજ વાહન વ્યવહારને અસર થઈ છે. દરમિયાન ઠેર ઠેર બચાવ કામગીરી ચાલી રહી છે. અમરેલીમાં ભારે વરસાદ થતાં રાજુલામાંથી 25, સાવરકુંડલામાંથી 215, જાફરાબાદના ઘારાબંદર ગામેથી 40 અને ધારીના ચલાલા ગામેથી અંદાજે 100 લોકોનું સ્થળાંતર કરાયું. જ્યારે ધારીનો ખોડિયાર અને ધાતરવાડી 1 બંધ સંપૂર્ણ છલકાતા નીચાણવાળા ગામોને ચેતવણી અપાઈ છે. જ્યારે સાવરકુંડલાના ગીણિયા ગામમાં ભારે વરસાદને કારણે દિવાલ પડતા 1 મહિલાનું મોત થયાના અહેવાલ છે. મહારાષ્ટ્રના પાલઘર નજીક ટ્રેક પરથી પાણી ભરાવા રેલવે વ્યવહારને અસર થતાં અમદાવાદથી મુંબઈ જતી કેટલીક ટ્રેનને વલસાડમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. અસરગ્રસ્ત મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હોવાનું સાંસદ ધવલ પટેલે જણાવ્યું. તો સુરતના રાંદેરમાં વીજળી પડતા 2 યુવકના મોત થયા. કલેક્ટર તેજસ પરમારે લોકોને મદદ માટે હેલ્પલાઇન નંબર 1077 પર ફોન કરવા અનુરોધ કર્યો. ભાવનગરનો શેત્રુંજી બંધ 100% ભરાતા પાલીતાણા તથા તળાજાના ગામડાઓને સાવચેત કરાયા. અમદાવાદ છોટાઉદેપુર અને તાપીમાં કુકરમોડા વ્યારા સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. મોરબીમાં આજથી સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો. ગુજરાત રાજ્ય ફૂટબોલ સંગઠન દ્વારા આયોજિત સ્પર્ધામાં આજની મેચમાં મોરબી સામે પાટણ, કચ્છ સામે બનાસકાંઠા અને ભાવનગર સામે અમદાવાદની ટીમનો વિજય થયો. આવતીકાલે પહેલી મેચ પાટણ અને રાજકોટ, બનાસકાંઠા અને સુરત વચ્ચે બીજી, બરોડા અને ગાંધીનગર વચ્ચે ત્રીજી તથા ભાવનગર અને જામનગર ટીમ વચ્ચે છેલ્લી મેચ રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેળા અને બટાકાના ખેડૂતોને આધુનિક બીજ પહોંચાડવા દરેક રાજ્યમાં નવા એકમ સ્થપાશે, કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની જાહેરાત. છોટાઉદેપુર અને તાપીમાં સાઉથ કોરિયાની ટેકનોલોજીથી તૈયાર રાજ્યના પહેલા 2 એરફિલ્ડ રબર ડેમનું કામ પૂર્ણતાને આરે. અમદાવાદ પોલીસ દ્વારા ઓપરેશન ક્લીન સ્વીપ હેઠળ 190 આરોપીની ધરપકડ. અને મોરબીમાં સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
4: ज्यादा बोनस अपनों के लिए सबसे सही आरपीएल लाइफ, इससे बेहतर कुछ नहीं.
5: अपने परिवार को

0: दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ। अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
1: फ्रीक्वेंसी मॉड्यूलेशन बैंड 102.2 मेगाहर्ट्ज़ पर आकाशवाणी नु आ गोधरा केंद्र छे।
2: आकाशवाणी गोधरा प्रस्तुत छे कृषि जगत कार्यक्रम।
3: ए राम राम डाया भाई, राम राम।
4: ए राम राम कांजी भाई, राम राम। राम राम
3: डाया भाई।
4: हा
3: सुमाहू तो आ वर्षे आयु वेलू, पण बापू वरहात तो पड्यो એટલે વાતે જ નહીં કરવા જેવી।
4: કાનજીભાઈ, ચોમાસું વહેલું નહીં આવ્યું, પહેલાં તો વાવાઝોડું આવ્યું।
3: હા એ બરાબર,
4: અને ત્યાર પછી એના લગભગ 20 દાડા પછી વરસાદ પડ્યો ને, એ ચોમાસું બેઠું।
3: બરાબર,
4: અને એ ચોમાસું બેઠું એટલે હજી તો બેઠેલું જ છે।
3: એવું?
4: હો, આ રોજ વરસાદ પડ્યા જાય છે, રોજ વરસાદ પડ્યા જાય છે।
3: પણ ડાયાભાઈ,
4: હા
3: વરસાદ તો પડે, સમ કે એનો સમય છે એટલે એનું કામ કરે। અને આપણે માણસ જાતિ કેવી છે ને, કે જે ઉનાળો હોય અને તોપ પડે ને તો એમ કે આ ખૂબ તોપ પડે છે, શિયાળો હોય ને ઠંડી પડે તો આ ખૂબ ઠંડી પડે છે। આવું રહી વાત સુમાહાની, આ તમે કહ્યું એમ કે વરસાદ પડે છે તો રોજ વરસાદ પડે છે, ભાઈ આવી એને એનું કામ કરવા દો ને।
4: કોનજીભાઈ, આપણે વરસાદ પડે એની ચો ના છે, પણ એક વખત વરસાદ પડી જાય પછી ખેતીવાડીનો મોકો તો મળવો જોઈએ। આ તો રોજ વરસાદ, રોજ વરસાદ, અલ્યા ભાઈ ખેતીવાડી ચારે કરવી? હે, બિયારણનું ઓરણ કે વાવણી ચારે કરવી? એ તો તમે કહો, પહેલાંના વખતમાં આવું નહોતો કોનજે ભાઈ, અમે નોના હતા ને તે વખતે એક વખત વરસાદ પડે, ઉત્તર દિશામાંથી વરસાદ આવે એટલે આખા બધા વિસ્તારમાં એ વરસાદ પડી જાય, અને બીજા દાડાથી કોરું કાઢે, લગભગ 15-20 દાડા સુધી ઓરણ થાય અને પછી વરસાદ પાછો આવે, અને આવે એટલે પાછો એ છે ને 2-3 દાડામાં ક્યારી ભર પાણી કરી અને જતો રહે કે રોપણી થઈ જાય, અને પછી શ્રાવણમાં સરોડા ચાલુ થાય, અને પછી ભાદરવામાં 2-4 હેલી એવી કરી નાખે, 4-4 પોંચ દાડાની, અને ભાદરવો ભરપૂર કરીને પછી એક જોરદાર કડાકો કરીને જતો રહે। આવું મેં ઘણા વર્ષો સુધી જોયું છે, પણ અત્યારે તો અલ્યા ખેતી કરવાનો મોકો જ નહીં મળતો। હવે આ કેટલા દાડાથી વરસાદ પડે છે, પણ વરસાદ પડ્યો જ છે, અને ખેતરમાં કશું ખેતી થઈ નહીં હજી તક।
3: ભાઈ સમય બદલાયો છે, તાનનો સમય ને હમણાંનો સમય આપ જમીનનો ફેર છે, તાને ગરમી આટલી બધી નથી પડતી। અત્યારે શું છે, આ ગ્લોબલ વોર્મિંગ થઈ ગયું છે ને, એટલે વોર્નિંગ આલી દીધી છે કે સેતું હોય તો સેતી જો, સમ કે આપણે તો ઉઠ્યા એટલે શું કર્યું, ઝાડોનું સત્યાનાશ કાઢી નો છું, ઠેર ઠેર કંપનીઓ, ઠેર ઠેર એ તમારે ગગનચુંબી પેલી ઇમારતો, ઠેર ઠેર પેલા સિમેન્ટના રસ્તાઓ, ડોમરના રસ્તાઓ, આડે ધડ ભાઈ આપણે ખોદકામ કર્યું, વિકાસ કરી નો છો, હવે આપણે એને અનુકૂળ થવાનું છે, અને એ જેમ કે એમ ખેતી કરવાની છે। બોલ, હા
4: એટલે અત્યાર સુધી વરહ્યો જ છે અને હજી વરહ્યા જાય છે, એટલે જ્યાં સુધી એ બંધ નહીં થાય ત્યાં સુધી આપણે ખેતી નહીં કરવાની, એનો મતલબ એવો થયો। અમુક વિસ્તારમાં વરસાદ નહીં પડતો, અમુક વિસ્તારમાં વરસાદ પડે છે। હે કોનજે ભાઈ, આજે છે ને સવારમાં હું ઘરેથી નીકળ્યો હતો, તો ઘરેથી નીકળ્યો ત્યારે વરસાદ હતો, અને શહેરમાં ગયો ત્યાં વરસાદ જ નહીં। ભલાદમી, હું તો વિચાર કરું કે આ હારું ચમનું છે, હે
3: આ કળજક છે,
4: આ કળજક તો છે, એ બી ખબર છે કોનજીભાઈ, પણ આપણે છે ને એના થકી જીવવાનું છે, અને એના થકી જ આપણો ઉદ્ધાર થવાનો છે
3: ભાઈ। એ જ ઉદ્ધાર કરશે શિવૃતને હાથમાં તો બે,
4: પણ ચારે અમારા વડીલો કહેતા હતા છોકરા મરી જાય ને હગાળ વળે, એનો હું મતલબ, હે એનો ટેમ હોવો જોઈએ ભાઈ, અને આ ટેમ છે ને આ ખેતી, એ ટેમે કરો તો ખેતી, નહીં તો પછી ફજેતી
3: ભાઈ, વાત હાસી,
4: અને પછી શિયાળાની ખેતી ચારે કરવી, રવિ પાકને પાછો ચારે કરવો ભાઈ,

0: એટલે હવે છે ને તો બીજા કઈક પાક કરવા પડે એવું લાગે છે મન તો.
1: ભાઈ હું એ જ કહું છું કે આપણે પગ પર કોઢો માર્યો છે જાતે.
0: કોણ છે ભાઈ? પગ પર કોળો નહીં માર્યો, હવે તમારે એ વિચારવાનું નહીં, વિકાસ તો તમારે જ જોઈતો હતો.
1: એમ
0: હો,
1: બરાબર છે.
0: આ માણસ જાતને વિકાસ વગર એને ફાવતું
1: આ
0: નતું.
1: જાડા હું કાપવા જેલો બધે.
0: તારાથી તો કપાય જ નહીં ને, તારાથી કુહાડી વાગે જ નહીં ભાઈ કોનજી,
1: હા
0: તારાથી તો કોઈ હિંમત જ ના થાય ઝાડ કાપવાની.
1: પછી
0: તારે
1: એટલે
0: એટલે મોણસ જાત છે ને એને વિકાસ જોઈતો હતો બરાબર, પણ આવો વિકાસ નહીં. કોનજી, હવે છે ને આપણે બંટી, બાવટો, કોદરા, અડદ, પછી દિવેલા
1: દિવેલા
0: તો થાય, પણ આ ધાન્ય પાકની વાત કરું છું.
1: અચ્છા હા ધાન્યભોગ બરાબર છે. જાહેર
0: આ જુવાર હજી વાર છે ભાઈ.
1: એટલે ભાદરવામાં ભાઈ એનો જીવનનો
0: હા,
1: સમય
0: હજી
1: આવી
0: વાર
1: જાય.
0: છે, હજી એટલે તો તે ભાદરવો કીધો ને મેં વાર કીધી. કેટલીક જગ્યાએ તો લોકોએ ઓરણ કર્યા છે, પણ એમાં આ ભૂંડ રહેવા નહીં દેતા.
1: ભાઈ એ તો ભિલાઈડનો પ્રશ્ન, તો તમે જીવશો જાગશો તો હદી રહેવાનો રહેવાનો રહેવાનો. સમ કે જો ભૂંડનો નીલગાય છે, પશુ પક્ષી છે, એ તો હવે છે ને આપણે, મેં કહ્યું કે જંગલો ખલાસ થઈ ગયું એટલે એમને બસારો રહેવાનો આશરો તો જોઈએ ને ભાઈ. હમણાં
0: કોનજી,
1: તમારો ઘર કોક પાડી દે તો તમે ક્યાં રહેવા જાવ કો હેડો.
0: કોનજી ભાઈ, હવે સરકાર છે ને ઓમાં મદદ કરે છે. આ જો ફેન્સિંગ કરવાની હોય ને એમાં કોઈક મદદ કરે છે, એટલે સરકારી કચેરીઓનો આપણે સંપર્ક સાધી અને આપણે અમુક આપણા વિસ્તારમાં જો ફેન્સિંગ કરાવીએ ને તો આપણું ભેલાણ અટકી જાય.
1: ભાઈ એ તો કરવું જ પડશે,
0: હા, અને
1: છૂટકો નહીં બાપનો. અહીં
0: હા, અને એ આપણે જો કરીશું ને તો પાછું આપણા હાથમાં ખેતી કરવાનું
1: અશ્વર છે.
0: અવસર છે.
1: હા એટલે ભાઈ ફેન્સિંગ તારની વાડ કરો કે તમે સાઢીઓ બાંધો કે કઈ
0: સાડીઓ તો હવે નહીં ગણતા.
1: એમ, તો
0: ઓ,
1: તમે તાર બાંધો ને તો ઝાટકા મશીન લાવો.
0: ઝાટકા મશીનમાં કેવું છે કે કોનજે ભાઈ, કરવા જાય કોક અને થઈ જાય કોક,
1: ભાઈ
0: અલ્યા કરવા જાય કહાર ને થઈ જાય થૂલું.
1: ભાઈ ઝાટકા મશીન મેં એવું ના થતું, એ તો અમુક પેલા ના સમજ્યા. આ સીધે જે તારને કરંટ આવે છે ને એની વાત છે, ઝાટકા મશીન ને કશું થતું ને.
0: અલ્યા ભાઈ, લોકો કહેશે અમે તો એવું ઝાટકા મશીન લાવતા નહીં, પણ લોકો ચોરી કરીને ઉઠાઈ જાય ઝાટકા મશીન
1: હા
0: ને.
1: એ કો સમકે અરે નહીં તો બે રે ગમે તે રીતે
0: હા
1: અમને શેતી કરવા તો દી નહીં દે.
0: અલ્યા કોનસી ભાઈ, આપણે વાતો તો બહુ કરી, પણ આ થોડુંક રેડિયો હોંભરી લઈએ અને આજનો પ્રોગ્રામ હોંભરી લઈએ. લે, હું રેડિયો ચાલુ કરું અને પછી આપણે આપણી વાતોને પાછા આગળ વધારીએ. સમકે હજુ આપણા બીજા મિત્રો આવ્યા નહીં. લે, રેડિયો હોંભર.
2: આકાશવાણી ગોધરા પ્રસ્તુત છે કૃષિ જગત કાર્યક્રમ. કૃષિ જગત કાર્યક્રમનો આજનો વિષય છે મૂલ્ય વધારતી મકાઈની જાતો. લેખન જયકુમાર બારિયા, પઠન તેજલ શુક્લ.
3: ગુજરાત રાજ્ય આપણા દેશમાં મકાઈ પકવનાર રાજ્યોમાંથી એક અગ્રણી રાજ્ય છે. અત્યાર સુધી મકાઈ એ ગરીબ, પછાત અને આદિવાસી ગણાતા ગામડાના લોકોના દૈનિક ખોરાક તરીકે વપરાતી હતી, પણ હવે અનાજમાં ગૌણ ગણાતી મકાઈ પોતાની પાંખો ફેલાવીને શહેરીજનો તરફ ઉડવા માંડી છે. એટલે કે હવે સામાન્ય ખોરાક ગણાતી મકાઈને શહેરી વિસ્તારના લોકો વધુ નાણાં ખર્ચીને દવાંભેરે ટેસ્ટથી ઉપયોગ કરવા લાગ્યા છે. મકાઈ એક વિવિધતા સભરવાળો પાક છે અને તેના ઉપયોગના આધારે કેટલીક જાતો વિકસાવવામાં આવી છે, જેવી કે સ્વીટ કોર્ન, બેબી કોર્ન, ક્યુપીએમ, હાઈ સ્ટાર્ચ, હાઈ ઓઇલ તથા પોપકોર્ન, જેમાં મકાઈનો ઉપયોગ ખાવા, પશુ પક્ષી આહાર તેમજ ઔદ્યોગિક બનાવટો માટે કરવામાં આવે છે. પિયતની સગવડ હેઠળ સ્વીટકોર્ન અને બેબીકોર્નનું વાવેતર શહેરી વિસ્તારોની નજીક આખા વર્ષ દરમિયાન કરવામાં આવે તો ટૂંક સમયમાં વધુ આવક મેળવી શકાય. મીઠી મકાઈ એટલે કે સ્વીટકોર્ન. શહેરી વિસ્તારમાં સ્વીટકોર્ન અમેરિકન મીઠી મકાઈનો લીલા ડોળા ખાવા માટે ઉપયોગ થાય છે, માટે આ વિસ્તાર નજીકના ખેડૂતો સ્વીટકોર્ન મકાઈની ખેતીથી વધુ આવક મેળવી શકાય. અખિલ ભારતીય

મકાઈ સુધારણા યોજના તથા આણંદ કૃષિ યુનિવર્સિટી સંયુક્ત ઉપક્રમે આ બાબતને ધ્યાનમાં રાખીને નવી જાત વિકસાવવાની કામગીરી હાથ ધરેલ છે. હાલમાં મીઠી મકાઈની બે સંયોજિત જાતો એટલે કે માધુરી તથા વિન્સેટ જેવી જાતો વિકસાવેલ છે તથા પ્રાઇવેટ કંપનીની સંકર જાતોને ધ્યાનમાં રાખીને સરકારી સંસ્થા દ્વારા સસ્તા દરે સંકર જાતનું બીજ તથા વધુ ઉત્પાદન આપી શકે તેવી સંકર જાતો વિકસાવવાની કામગીરી હાથ ધરેલ છે. અમેરિકામાં સુપર સ્વીટકોર્ન, જેમાં એક જીન દાખલ કરીને તેમાંથી શર્કરાનું પ્રમાણ લાંબા સમય સુધી ટકી રહે અને મકાઈ મીઠી ને મીઠી રહે જેથી લાંબા અંતરનું હેરાફેરી શક્ય બને, ખેડૂતને વધુ ને વધુ ભાવ મળી રહે તે હેતુથી વિકસાવવામાં આવી છે. મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર ગોધરા ખાતે કરવામાં આવેલ અખતરા દ્વારા જાણી શકાયું છે કે સ્વીટકોર્ન મકાઈનું વાવેતર કરવામાં આવે તો એક હેક્ટર વિસ્તારમાંથી 1 લાખ રૂપિયા સુધીનું વળતર મેળવી શકાય. ખેડૂતોના અનુભવ મુજબ 1 વીઘામાંથી 1 સિઝનમાં 15,000 થી 20,000 રૂપિયાની આવક મેળવી શકાય છે. હવે વાત કરીશું પોપકોર્ન વિશે. ધાણી બનાવવા માટે મકાઈ ઘણા વર્ષોથી શહેર તથા ગામડાઓમાં વપરાય છે તથા તેનો તહેવારોમાં પણ મહત્વનો ઉપયોગ થાય છે. હાલમાં આપણા રાજ્યની આ મકાઈની જરૂરિયાતને સંતોષવા કર્ણાટક તથા આંધ્રપ્રદેશમાંથી આયાત કરવામાં આવે છે. જો આ મકાઈનું વાવેતર આપણે ત્યાં કરવામાં આવે તો ખેડૂતોને વધુ ભાવ મળી શકે તથા પોતાના રાજ્યની જરૂરિયાત પણ સંતોષી શકાય. હાલમાં અખિલ ભારતીય મકાઈ સુધારણા યોજના દ્વારા કેટલીક સંયોજિત જાતો વિકસાવેલ છે, જેવી કે અંબર, અલમોરા પોપકોર્ન, વિવિધ પોપકોર્ન અને VL 42. પોપકોર્ન શર્કરા મુક્ત, ચરબી મુક્ત અને ઓછી કેલરીવાળો ખોરાક છે. અમેરિકન ડાયટિક એસોસિએશનના શર્કરા મુક્ત ખોરાકની ભલામણ તરીકે પોપકોર્ન જણાવેલ છે તથા વૈજ્ઞાનિકોના નવા સંશોધનને આધારે જાણવા મળેલ છે કે પોપકોર્ન ખાવાથી પોલિફિનોલ નામના કમ્પાઉન્ડ મળવાથી હાર્ટ એટેકની સમસ્યા પણ નિવારી શકાય છે. પોપકોર્નમાં આખા દાણાનો ખાવામાં ઉપયોગ થતો હોવાથી તે તત્વોને જાળવી રાખે છે. તેમાં કાર્બોહાઈડ્રેટ 10 થી 12 ગ્રામ, પ્રોટીન 2 ગ્રામ, ચરબી 1 થી 2 ગ્રામ, કેલ્શિયમ 2 મિલીગ્રામ પ્રતિ 100 ગ્રામ દાણામાં હોય છે. બેબીકોર્ન વિશે વાત કરીએ તો ચાઇનીઝ ફૂડ, કોર્ન સૂપ વગેરેમાં ઉપયોગમાં લેવાતી મકાઈ એ બેબીકોર્ન એવું રૂપકડું નામ ધારણ કર્યું છે. છેલ્લા 10 વર્ષમાં મકાઈના વિવિધ ઉપયોગ ઉપર નજર કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં USA, યુરોપ અને દક્ષિણ એશિયાના દેશોમાં બેબીકોર્ન તરીકે શાકભાજીની ઉપયોગિતા પ્રચલિત થયેલ છે અને તેનો ઉપયોગ ધીરે ધીરે ભારત દેશના મોટા શહેરોમાં કૂદકે ને ભૂસકે વધતો જોવા મળે છે. આ મકાઈની ઉપયોગિતા અને વધુ માંગને ધ્યાનમાં લઈને ગુજરાતમાં મુખ્ય સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી ગોધરા ખાતે સારી જાતો અને તેની વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા હેતુસર સંશોધનની કામગીરી ચાલુ કરવામાં આવી છે. બેબીકોર્ન સામાન્ય મકાઈ જેવી જ છે, પરંતુ મકાઈના છોડ પર ચમરી નીકળ્યા પછી 2 થી 4 દિવસની અંદર ડોળામાં મૂછ નીકળે એટલે કે મૂછ દેખાય તે વખતે તરત જ બિનફલિત ડોળાની કાપણી કરવામાં આવે છે, જેને આપણે બેબીકોર્ન કહીએ છીએ. બેબીકોર્નનો મુખ્યત્વે ઉપયોગ સલાડ અને રાંધેલા શાકભાજી તરીકે થાય છે. ઉપરાંત ચોપસ્યુઈ એટલે કે એક ચાઇનીઝ વાનગી છે, સૂપ, સલાડ, અથાણું, પકોડા, ભાત અને અન્ય શાકભાજી સાથે થાય છે. બેબીકોર્ન અન્ય શાકભાજીની સરખામણીમાં વધુ સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર આહાર છે. બિનફલિત ડોળાની કાપણી 50 થી 55 દિવસમાં કરવામાં આવે છે, જે ખેતીલાયક વિસ્તારો શહેરથી નજીક હોય અથવા શહેરી વિસ્તારમાં ઝડપથી પહોંચી શકે તેવા વાહન વ્યવહારની સગવડ હોય ત્યાં ખેતી કરવામાં આવે તો ખેડૂતો વધુ આવક મેળવી શકે છે. મોટા શહેરોની મોટી હોટલોમાં પણ રોજિંદી જરૂરિયાત હોય છે, ત્યાં પણ

0: વેચી શકાય. તે ઉપરાંત જો આવા બિનફલિત ડોડાઓને બરાબર યોગ્ય રીતે સંગ્રહ કરી નિકાસ કરવામાં આવે તો આપણને કિંમતી હુંડિયામણ પણ કમાઈ આપે. બિનફલિત ડોડાઓની કાપણી કર્યા બાદ છોડનો લીલા ઘાસચારા તરીકે પશુ આહારમાં પણ ઉપયોગ થઈ શકે છે. ટૂંકમાં મોડામાં મોડા 65 દિવસે ખેતર બીજા પાક માટે તૈયાર કરી શકાય. બેબીકોર્નનું પોષણ મૂલ્ય અને તેની ઉપયોગીતા વિશે વાત કરીએ તો બેબીકોર્નમાં મનુષ્ય જીવનને જરૂરી પોષક તત્વો જેવા કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહ, થાયામીન, રિબોફ્લાવિન અને એસ્કોર્બિક એસિડ જેવા મળે છે, જેમાં કાર્બોહાઈડ્રેટ અને ફોસ્ફરસ વિપુલ પ્રમાણમાં છે. વળી કોલેસ્ટ્રોલ રહિત અને રેસા વધારે હોય હૃદયરોગના દર્દીઓ માટે પણ વધુ અનુકૂળ છે. તેમજ ફૂગનાશક કે જંતુનાશક દવાના અંશ જેમ બીજી શાકભાજીમાં જોવા મળે છે તેવો ભય આમાં સહેજ પણ રહેતો નથી, એટલે કે શરીર માટે બિનહાનિકારક અને આડઅસર રહિત છે.
1: આપ સાંભળી રહ્યા છો કૃષિ જગત કાર્યક્રમ. કૃષિ જગત કાર્યક્રમનો આજનો વિષય હતો મૂલ્ય વધારતી મકાઈની જાતો. લેખન હતું જયકુમાર બારિયાનું, પઠન તેજલ શુક્લ. અને કાર્યક્રમમાં હવે સાંભળીએ

0: कौन से भाई? आसे ने हर एक पाक ने कोई सूक्ष्म पोषक तत्व जुए से, तो बात तो हाची से, एक नो एक पाक करिए ने तो एमो से ने जे तत्व होय ने जमीन मो ये खेसाई जाए, એટલે પછી એકનો એક પાક બરાબર વ્યવસ્થિત નહીં થતો લ્યા. એટલે આપણે છે ને પાકની ફેરબદલી કરીએ તો પાક સારો થાય અને સૂક્ષ્મ પોષક તત્વો એના અંદર બીજો ઉમેરાય.
1: ભાઈ છે ને,
0: હા
1: હવે હું તમને એક વાત કહું કે આ સુમાશુ જ્યાં શેતી કરીએ ને,
0: હા
1: અત્યારે તમે આમ કહો કે શેતી ન થઈ બરોબર,
0: હા
1: તો તમારી જમીન જે છે તમારી ને મારી બધોની એમ સમજો તો એમ ઢેસણ હમું ઘાસ થયું છે, પણ એ ઘાસ ની અંદર જો તમે બે ત્રણ વખત ટ્રેક્ટર જો ફેરવાઈ દો તો જે ઘાસ એ ભાઈ પાછું કોવાઈ જાય એ પણ સૂક્ષ્મ પોષક તત્વો રૂપે ભાઈ કોમ કરે છે, પણ આપણે તો શું કરીએ એને નેદાઈન કો તો વાઢીને કાપી સીધે ઢગલા વાળીએ છીએ. હા તમે નેદાઈન વાઢીને સીધે ઢગલા વાળો, પણ ચાને કે ભાઈ તમે ડોંગે રૂપી હોય, કોઈ મકઈ ઉર્યું હોય કે ભાઈ તુવેર ઉર્યું હોય અને એની અંદર મોટું મોટું ઘાસ થયું હોય તેમ કરો તો હજુ કઈ કે ચાલે, સમ તેમ કરવું જ પડે ને, તમારી મકાઈ નો બરાબર ઉઠાવ ના આવે, તુવેરનો ઉઠાવ ના આવે, પણ જોડે જોડે ભાઈ દરેક જાતના ખોર હોવ નોખવા પડે. અમે દિવેલીનો ખોર છે, પછી મવડોનો ખોર છે, પછી મફરીનો ખોર છે, આવા બધા દરેક પ્રકારના ખોરો નાખો, પછી પ્રાકૃતિક ખેતી કરો, સાણિયું ખાતર ગાયનું નાખો, આવું બધું કરો તો સૂક્ષ્મ જે પોષક તત્વોની જે વાત કરો છો ને ભાઈ એની ઉણપ તો તમે જીવો જાગો તો હોતી ના વર્તાય, ના વર્તાય થી ના વર્તાય.
0: કોણ છે ભાઈ તમે કહો છો કે આ ઘાસ વાડી વાડીને તમે શેડે પારે ઢગલા કરો છો અને અત્યારે તો કોઈ ખેતી થઈ નહીં, નકરું ઘાસ જ થયું છે?
1: હા
0: કોણ છે ભાઈ, આ નકરું ઘાસ હોનું જ છે. તમને ખબર છે કે ઘાસ આપણા પશુને જોઈએ અને આપણી પાસે પશુ છે એટલે આપણે ઘાસ તો છે ને એને વાઢીને ઘેર લાવવું પડે અને ઢોરને નોખવું પડે અને એને કાપીને હુકવવું પડે. એનું કારણ છે કે ખેતી કંઈ થઈ નહીં તો પછી ઘાસ તો આપણે કરવું પડે. એક પુરાના લગભગ 10-15 રૂપિયા આલતા હતા.
1: તમારી વાત સાથે હું સંમત છું, ના ને પાડતો કે બરોબર છે, પણ જેને ઢોરો ને હે જેને ડોબો ને હે એ

0: મોનસ્તા કોમ કરે કે ના કરે,
1: કોણ સે ભાઈ જેને ઢોર નહીં અને જેને આ બકરું કે કશું એને સેજ નહીં,
0: બોડી મોકરી નહીં એમ કોને,
1: હા એ એવો મોણે છે ને કાપી અને હુકવે અને હુકવી અને એના પૈસા ઉપજાવે, લોકો એની પાસેથી વેચાતું લઈ જાય,
0: એ વાત હશે ડેપી, એટલે સાયલિસ બનાવી એમ કોને.
1: અરે ભાઈ આ તો છે ને ધરતી ઉપર જે કઈ ઉગે છે ને એ હોનું જ છે, એ મોણસ જાતને એમાંથી અમુક છે ને તો એને વસાર એવો થાય કે આ કાઢી નાખવું છે, પણ કાઢી નાખ્યા પછી એના ઉપયોગમાં આવે છે ભાઈ, એટલે કોઈ વસ્તુ એવી નહીં કે જે આપણે ઉગે છે ને એ નકોમી છે એવું નહીં
0: ભાઈ. આ મોણસ જાત છે ને અત્યારની જનરેશનમાં એવું થઈ ગયું છે ને કે જે લોકો ચીવટાઈ વાળા છે કે જેને પૈસાની પડી છે, જેને એક તૈણું માત્ર છે ને હુના બરોબર છે, એવા મોણસ તો આ ધરતી ઉપર રજે રજને તજે તજનો હુનાનો સદઉપયોગ જેમ કરતા હોય ને એમ સદઉપયોગ કરે છે અને સમયનો સદઉપયોગ કરે છે. લો એટલે ચેતાના સદા સુખી છે, એટલે તમે કહો કે ભાઈ અત્યારે સ્થિતિ નહીં થઈ અને જે પડતર પડી રહ્યું છે એમે જે કઈ ગાહ થાય છે તે અહી લોકો પૈસાનું અર્થોપાર્જન તો કરે જ છે.
1: તો મારું એ જ કેવું છે કે કોનજીભાઈ આપણે છે ને તો સૂક્ષ્મ પોષક તત્વો એ ઉમેરવા હારું આપણે જમીન ખુલ્લી કરવી પડે, ખેડાવી પડે અને પછી એના અંદર આપણે સોણિયું ખાતર નાખવું પડે
0: બરાબર,
1: અને પાકની ફેરબદલી કરવી પડે
0: બરોબર છે.
1: ઘણા વખતે તો છે ને ઉપર તંતુ મૂળ હોય ને, મકાઈ ને તંતુ મૂળ હોય એવા તંતુ મૂળ વાળો પાક કરીએ, પણ ઘણા વખતે સોટી મૂળ વાળો ભીંડી પછી સણ પછી આપણે તુવર કપાસ આવા બધાને સોટી મૂળ હોય છે, એ ઊંડા જાય મૂળ, અને એ ઊંડા જાય એટલે ભાઈ જમીનને ખુલ્લી કરે ને એના અંદર ઓક્સિજન, તમને કહું ઓક્સિજનનો વધારો થાય એટલે જમીન પોચી થાય, એટલે આવી રીતે આપણે છે ને સૂક્ષ્મ પોષક તત્વોનો વધારો તો કરી શકીએ કોનજીભાઈ, જમીનને છે ને પહેલાના જેવી બનાવી શકીએ. હો
0: ડાભાઈ
1: નહીં બનતું એવું નહીં,
0: લાખ રૂપિયાનો બોલ છે તમારો, પણ જ્યાં જમીનને પોચીને ભરભરી બનાવવાની વાત આવે તો અમે સોણિયું ખાતર લીલો પડવા દરેક જાતના ખોળ નાખવા પડે, અને બીજું કે આ ઉનાળાની ઋતુમાં છે ને તમે જલસા ઘણા કર્યા છે લગ્નમાં ફરી ફરી, પણ એ ઉનાળાની ઋતુમાં જો હુકાનો વાસેલ પાડી દીધો હોત અને ઊંડી શીડ્યો કરી હોત બે ચાર વખતની અને વચ્ચે વચ્ચે કંઈક મૈથિક મૈથિક ઝાપટો પડી જો તારે પણ જો શીડ કરી હોત તો અત્યારે જે આ તમારા સૂક્ષ્મ પોષક તત્વોની જે ઉણપ વર્તાય છે ને એ ના વર્તાતી. અને બીજો એક ફાયદો છે કે જો તમે ઉનાળામાં શેડ થોડી ઘણી કરી હોત ને તો અત્યારે તમારો જે આ નેદામણનો પ્રશ્ન હવે જે આવશે ને એ ના થતો.
1: કોનજીભાઈ આપણે તો છે ને એવું બધું જ કરેલું, મેં તો પલાવ મરાયેલો મોટા મોટા ઢેફા પડાયેલા અને પછી છે ને ટ્રેક્ટરથી પાછું ખેડ મરાય, પણ આ વરહાત ઉપર પડ્યા કરે ને ભલા આદમી, એટલે આ ધરતીને છે ને એનો હણગાર એ ક્યારેય જાય નહીં. હો ભાઈ એટલે એ ઘાસ તો ઉગે ઉગે ને ઉગે જ
0: ભાઈ, તો
1: આપણે એને કાઢવું પડે અને કાઢીને ક્યાં લઈ જવાનું છે, ઘરમાં આપણા ઢોરને ખવડાવવાનું, અને વધે એને છે ને ઉકરડામાં નાખી અને એને
0: કોવડાવવાનું
1: એટલે
0: એનું ખાતર નાખવાનું.
1: અરે એ ખાતર જે બને ને જોરદાર બને
0: ડાયાભાઈ.
1: હા
0: પણ હું તમને એમ કહું,
1: હા
0: હવે ટેમ થયો છે સૂટું પડવાનું ભાઈ.
1: તમારા જેવા
0: નહીં,
1: પાછળ પાછળ બેહી રેવા વાળા,
0: મામી નું આમ છે ડાયો,
1: ડાયા તો ખરા પણ વાત ના બી ડાયા, આપણે વાત કરવાની તો હાસી વાત કરવાની, લોકોને ગળે ઉતરે એવી વાત કરવાની, અને હવના મનમાં એમ થાય કે ના કંઈક વાત કરીને બોધપાઠ આલ્યો એવી વાત કરવા વાળા, એવું નહીં પછી બણગા ફૂંકવાના હવામાં તીર મારવાનું અને આકાશમાં વાદળ ના હોય અને કે અહીંયા તો મેઘ ઘનઘોર છવાયો છે, એવી વાત કરવા વાળા નહીં આપણે.
0: બરાબર છે.
1: એટલે કોનજી ભાઈ હવે છે ને તમારે જવાની ઉતાવળે છે, છૂટા પડ્યા તાર બીજું કરે એ આવજો. રામ રામ. રામ રામ.
2: આ સાથે જ આજ

0: નો આ કૃષિ જગત કાર્યક્રમ હવે સમાપ્ત થાય છે.
1: આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે પ્રસ્તુત છે ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
2: પ્રધાનમંત્રી એન્થોની અલ્બનીઝ સાથે ત્રીજા ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એક મહાન દેશભક્ત અને ભારતની અખંડિતતા માટે સમર્પિત સ્વપ્ન દ્રષ્ટા હતા. ડોક્ટર મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે પોતાના વિડીયો સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે ડોક્ટર મુખર્જીના વિચાર આધુનિક ભારતને માર્ગદર્શન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે કહ્યું કે સરકાર ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ 2 વર્ષીય રાષ્ટ્રીય ઉજવણી સાથે ઉજવી રહી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે જણાવ્યું હતું કે સહકારી ચળવળ સુધારા, ડિજિટાઇઝેશન અને વ્યાવસાયિક વ્યવસ્થાપન દ્વારા વિસ્તરણના નવા તબક્કામાં પ્રવેશી રહી છે. સહકાર મંત્રાલયના 5મા સ્થાપના દિવસ સમારોહને સંબોધતા શ્રી શાહે જણાવ્યું હતું કે 9 મુખ્ય રાષ્ટ્રીય સ્તરની સહકારી મંડળીઓની સ્થાપના કરવામાં આવી છે.
3: સહકારિતા મંત્રાલય કે ઇનિશિયેટિવ છે, કુલ 9 રાષ્ટ્રીય સ્તર પર કામ કરને વાલી સહકારી સમિતિ બનાકર દેશ સે લેકર ગ્રામ તક એ 9 ક્ષેત્રો મેં સહકારિતા મંત્રાલય કો એક માલા મેં પિરોને કા કામ હમને કિયા હૈ.
2: શ્રી શાહે ખેડૂતોને ઓર્ગેનિક કૃષિ ઉત્પાદનોનું ઉત્પાદન વધારવા અને રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ટાળવાની પણ અપીલ કરતા કહ્યું કે સહકાર મંત્રાલય છેલ્લા 5 વર્ષથી સહકાર દ્વારા સમૃદ્ધિના મંત્રને અનુસરી રહ્યું છે.
3: हमने कृषि ऋण, डेयरी, उर्वरक वितरण और ग्रामीण सेवाएं, ये सभी को प्राथमिक से लेकर राष्ट्रीय स्तर पर जोड़ने का काम किया है. सेकेंडरी और टर्सरी क्षेत्रों में भी उसको जोड़ने का काम किया है. भंडारण, उत्पादन, एक्सपोर्ट, जैविक उत्पादन, परंपरागत बीजों का उत्पादन, ज्यादा उत्पादन देने वाले बीजों का निर्माण, डिजिटल सेवाएं, बैंकिंग, मोबिलिटी, लॉजिस्टिक और हरित ऊर्जा, ये सबको એક માલા મે પિરોને કા કામ એ 5 સાલ મે કિયા હૈ.
2: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે આજે જણાવ્યું હતું કે ટેકનોલોજી સક્ષમ દ્વિભાષી મેનેજમેન્ટ શિક્ષણ ગ્રામીણ શહેરી અંતરને દૂર કરવામાં અને પ્રતિભાશાળી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તેમની પરિસ્થિતિ ગમે તે હોય ગુણવત્તાયુક્ત શિક્ષણ સુલભ બનાવવામાં મદદ કરી શકે છે. તેમણે નવી દિલ્હીથી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ઉદયપુર ખાતે નવા શરૂ કરાયેલા અભ્યાસક્રમના ઉદઘાટન પ્રસંગે વર્ચ્યુઅલી સંબોધન કરતી વખતે આ વાત કહી હતી. મંત્રીએ કહ્યું કે ઓનલાઇન દ્વિભાષી બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન પ્રોગ્રામ એક અનોખી પહેલ છે જે સરળ અને સરળતાથી સમજી શકાય તેવી ભાષામાં મેનેજમેન્ટ શિક્ષણ આપીને વ્યાપક અસર કરી શકે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે નેશનલ હાઇવે ફ્રેટ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ લિમિટેડની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં દેશભરના ધોરીમાર્ગ પર વિકસિત મલ્ટીમોડલ ફ્રેટ પાર્ક, રોપવે અને મુસાફરોની સુવિધાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ દેશમાં આધુનિક અને સુધારેલ પરિવહન વ્યવસ્થા બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે પ્રોજેક્ટના અમલીકરણ સામેના પડકારોની પણ સમીક્ષા કરતા સંબંધિત અધિકારીઓ અને તમામ હિસ્સેદારોને તમામ અવરોધોને તાત્કાલિક દૂર કરવા અને પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો હતો. સરકારે જણાવ્યું છે કે 104 કરોડથી વધુ આરોગ્ય કાર્ડ, 93 કરોડથી વધુ આયુષ્યમાન ભારત આરોગ્ય ખાતા આભા સાથે જોડાયેલા છે. આ દેશની સંકલિત ડિજિટલ જાહેર આરોગ્ય પ્રણાલી તરફ એક મહત્વપૂર્ણ પ્રગતિ છે. આભા આધારકાર્ડની જેમ 14 અંકનો અનન્ય ઓળખ નંબર છે જે વ્યક્તિને વ્યાપક આરોગ્ય પ્રણાલી સાથે સુરક્ષિત રીતે જોડે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ને ફોલો કરશો. પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે રહેવાસીઓએ ભારત સરકારને મદદ માટે અપીલ કરી છે. આ પ્રદેશમાં છેલ્લા 1 મહિનાથી પ્રદર્શનો ચાલી રહ્યા છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર રહેવાસીઓએ ભારતને દવાઓ અને આવશ્યક ખાદ્ય પદાર્થો પૂરા પાડવા વિનંતી કરી છે. અહેવાલ અનુસાર છેલ્લા 20 દિવસથી પ્રદેશમાં રાશન અને દવાઓનો પુરવઠો બંધ છે, જેના પરિણામે ખોરાક અને તબીબી સંભાળ જેવી મૂળભૂત જરૂરિયાતોની અછત છે. વિરોધ પ્રદર્શનો દરમિયાન ઘાયલ થયેલા લોકોને પણ પૂરતી તબીબી સંભાળ મળી રહી નથી. આવી પરિસ્થિતિને કારણે ઘણા લોકો નિયંત્રણ રેખા પાર કરીને ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન યુનાઇટેડ આવામી એક્શન

0: કમિટીએ ભારત સરકારને નિયંત્રણ રેખા ખોલવા અપીલ કરી છે. ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ તમામ વિભાગોને વાર્ષિક ઉત્સવ માટે તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. શ્રી માંઝીએ ભીડ વ્યવસ્થાપન, બહુસ્તરીય સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ અને અન્ય આવશ્યક નાગરિક સેવાઓ માટેની તૈયારીઓની સમીક્ષા કરી. આ દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા માટે 300થી વધુ ખાસ ટ્રેનો ચલાવવામાં આવશે.
1: पुरी में महाप्रभु जगन्नाथ जी का रथ यात्रा का पावन पर्व है, उसमें 300 से अधिक स्पेशल ट्रेन चलाई गई और आने वाले समय में केरलम में ओनम के फेस्टिवल के उपलक्ष में 100 से अधिक स्पेशल ट्रेन चलाई जाएगी.
0: હવામાન વિભાગે આજે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 3 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઉત્તર અરબી સમુદ્રના ભાગોથી ગુજરાત, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન તરફ આગળ વધવાની સંભાવના છે. આજે આસામ, મેઘાલય, બિહાર, પૂર્વી ઉત્તરપ્રદેશ, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં મુશળધાર વરસાદ પડતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. અમરેલીના રાજુલા અને ધારી તાલુકામાં છેલ્લા 24 કલાકમાં લગભગ 10 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે અધિકારીઓએ 6 મોટા બંધોને હાઈ એલર્ટ પર રાખ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમ 64.57% ક્ષમતા પર છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 82 રસ્તાઓ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા છે અને 100થી વધુ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. ઈરાનની રાજધાની તહેરાનમાં આજે સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. રિવોલ્યુશનરી ગાર્ડ જનરલ હસન જાદેહે જણાવ્યું કે મૃતદેહને મેહરાબાદ આંતરરાષ્ટ્રીય વિમાની મથક પર લઈ જવામાં આવે તે પહેલા લગભગ 12 કલાક સુધી તહેરાનની શેરીઓમાંથી પસાર કરવામાં આવશે. શોક સમયગાળા દરમિયાન અધિકારીઓએ રાજધાનીના ઘણા મુખ્ય રસ્તાઓ, જ્યારે દેશનું હવાઈ ક્ષેત્ર પણ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે, જેથી સામાન્ય જનજીવન પર અસર પડી છે. શોક ગત શનિવારથી શરૂ થયો હતો અને આગામી ગુરૂવાર સુધી ચાલુ રહેશે. ત્યારબાદ આયાતુલ્લાહ અલી ખામેનીને તેમના જન્મસ્થળ મશહદમાં ઇમામ રેઝા દરગાહમાં દફનાવવામાં આવશે. યુનાઇટેડ નેશન ચિલ્ડ્રન્સ ફંડ યુનિસેફે અહેવાલ આપ્યો છે કે સુદાનમાં 6 મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં 300થી વધુ બાળકો માર્યા ગયા છે. એપ્રિલ 2023થી સુદાનની સેના અને રેપિડ સપોર્ટ ફોર્સિસ વચ્ચેના યુદ્ધમાં કોર્ડોફાન, ડારફૂર અને બ્લુ નાઇલ રાજ્યોમાં ડ્રોન હુમલાઓથી 60% મૃત્યુ થયા છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદે અલ ઓબેડ શહેરમાં અને તેની આસપાસ અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ દ્વારા વધતી હિંસાની કડક નિંદા કરતો ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો છે. 5 યુરોપિયન દેશો દ્વારા મતદાન વિના રજૂ કરાયેલા અબિલમાં સુદાનના શરણાર્થીઓને આશ્રય આપતા દેશોને નાણાકીય સહાય અને સમર્થન વધારવાની હાકલ કરવામાં આવી છે. ફિફા વિશ્વકપમાં અમેરિકાના આર્લિંગ્ટનમાં આજે રાત્રે રાઉન્ડ ઓફ 16 મેચમાં પોર્ટુગલનો મુકાબલો સ્પેન સાથે થશે. આવતીકાલે રાઉન્ડ ઓફ 16ના બીજા મેચમાં સિએટલમાં અમેરિકા બેલ્જિયમ સામે ટકરાશે. ઇંગ્લેન્ડ, નોર્વે, મોરોક્કો અને ફ્રાન્સ પહેલાથી જ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યા છે. આજે સવારે રાઉન્ડ ઓફ 16 મેચમાં ઇંગ્લેન્ડે મેક્સિકો સામે 3-2 શાનદાર જીત મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. ઇન્ડોનેશિયાના જકાર્તામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું ગત 5 વર્ષમાં સહકાર મંત્રાલય દ્વારા લાખો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું. પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે સ્થાનિકોએ ભારત સરકારને મદદ માટે અપીલ કરી. ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં આજે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર. અને ફૂટબોલ ફિફા વિશ્વકપમાં આજે પોર્ટુગલ અને સ્પેન વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. 354.6 મીટર એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર. અત્યારે રાત્રિના 8 વાગી ચૂક્યા છે. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી. કાર્યક્રમની શરૂઆત કરીશું હરિહરને ગાયેલા હમસે હૈ મુકાબલા ફિલ્મના ગીતથી.

સુરમધુરી કાર્યક્રમમાં હવે સાંભળશો ગુરુ ફિલ્મનું ગીત. કલાકારો છે શ્રેયા ઘોષાલ અને ઉદય મજુમદાર.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું વિભા દેસાઈ અને સાથીઓએ ગાયેલી સુંદરમની રચનાથી.

હિમાલી વ્યાસ નાયક અને મયુર ચૌહાણે ગાયેલી ભગવતી કુમાર શર્માની રચના આપે સાંભળી. કાર્યક્રમના અંતમાં સાંભળશો દીપ્તિ દેસાઈને, શબ્દો તુષાર શુક્લના.